નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512.

1299688 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512966888 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512966888 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. આપણા શહેરની અંદર આપની ઓળખ સમા એવા આપણા આ રેડિયો સ્ટેશન પર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ દ્વારા સંચાલિત કરવામાં આવે છે અને વિવિધ કમ્યુનિટીઝનું પ્રતિનિધિત્વ પણ આ પ્લેટફોર્મ પરથી રજૂ થશે. આપણા જીવનની અંદર ગીતા એ બહુ જ અમૂલ્ય ગ્રંથ તરીકે આપણે આલેખીએ છીએ, પરંતુ આ ગીતાને સુંદર અને સરળ ભાષામાં સમજવી એ ખૂબ જ જરૂરી છે. આ માટે આપણા શહેરનું અનેરું અને આગવી ઓળખ ધરાવતા એવું વ્યક્તિત્વ એ આપણી પાસે ઉપલબ્ધ છે, માનનીય ડોક્ટર શ્રી ગિરીશભાઈ ઠાકર, ગુજરાત ગૌરવ પુરસ્કાર વિજેતા અને સંસ્કૃતના વિદ્વાન એવા ડોક્ટર ગિરીશભાઈ ઠાકર આપણને ગીતા વિશે ગીતા અમૃતમાં રસપાન કરાવશે. તો આજના અંકમાં આપણે ડોક્ટર ગિરીશભાઈ ઠાકર પાસેથી ગીતા અમૃતનું રસપાન કરીશું. યાદ રાખજો, આપના પ્રતિભાવ ફેસબુક પેજ 90.4 રેડિયો પાલનપુર પર અચૂકપણે મોકલજો. આપણા શહેરની આપણી ઓળખ સાંભળતા રહો, મસ્ત રહો 90.4 FM રેડિયો પાલનપુર પર.
1: આપણે અત્યાર સુધી જોયું કે અર્જુનની પરિસ્થિતિ એવી થઈ છે કે એ પોતાની જાતને ધર્મ સમૂઢ ચેતા એમ કહે છે, એટલે મૂઢ થઈ ગયો છે. એનો મોહ જે છે એ મોહને નષ્ટ કરવા માટે હવે થોડી વધારે ગંભીર વાતો કૃષ્ણએ કરવાની શરૂઆત કરી છે. સૌથી પહેલાં એણે એમ કહ્યું કે તું એમ માને છે કે અહીંયા જે છે એ બધા મરણશીલ છે, એ બધા મૃત્યુ પામશે. દુનિયામાં જે કંઈ આપણને દેખાય છે એ બધું જ અસ્થાયી છે, ત્યાં સુધી કે ભાવો પણ અસ્થાયી છે. તો આ અસ્થાયી ભાવ, એના માટે આપણે શોક કરવો તે ખોટી વાત છે. અને એમ કહેતી વખતે એમણે આપણે છેલ્લે જોયું હતું કે એક સરસ મજાનો સિદ્ધાંત સ્થાપિત કર્યો હતો, અને એ સિદ્ધાંત પછીના દર્શનોએ પણ જુદી જુદી રીતે અપનાવ્યો છે. એમણે એમ કહ્યું હતું કે અસત જે છે એનો દુનિયામાં ભાવ નથી, અને સત જે છે એનો દુનિયામાં અભાવ નથી. એટલે જે કંઈ સત તત્વ છે એ સત તત્વ કાયમી છે, નિત્ય છે, અનાશવંત છે, એ છે અને છે જ, એટલે ત્રણેય કાળમાં છે, હતું છે ને રહેશે. એ સત તત્વ છે, પણ જે અસત તત્વ છે એ નથી, અને નથી એટલે નથી જ, આજે નથી આવતીકાલે નહીં હોય. હવે તું ચિંતા કરે

तो शेनी चिंता करे सतनी के असतनी, जो सत छे तो नाश पामवानुं थी, जो असत छे तो टकवानुं नथी। तो आ चिंता शा माटे करवी जोईए? खोटी चिंता करे छे। अने ए पछी एमने तरत कह्युं कि तो पछी आपणे सतनी वात करता होईए तो जे अविनाशी छे, जेनो कोई दिवस विनाश नथी अने जेनो विनाश नथी एनो जन्म पण नथी। अविनाशी जेनो विनाश नथी, तमे मारशो अने मरशे एम कहेशो तो ए शरीर मरशे। अविनाशी तो तद्विद्धि, एक अविनाशी तत्व छे एम विचार, जेने आपणे सत कहीशुं, जेने शंकराचार्य वस्तु कहे छे। ए शुं छे? ये न सर्वम इदम ततम, जेने आ सर्व जगत नु सर्जन कर्यू छे, एना वडे अखु जगत व्याप्त छे। ईशोपनिषद कहे छे ईशावास्यम इदम सर्वम यत्किंच जगत्याम जगत, आ जगत नी अंदर जे कई आपने गोचर छे ते बधु ईश्वर वडे व्याप्त छे। तू हवे अविनाशी शू अने विनाशी शू? शरीर छे ए विनाश पामवानुं छे, एनो व्याप केटलो? एटला पूरतो जे शरीर पूरतो। तो अविनाशी तू तद विद्धि, तू एने अविनाशी जाण के जेना वडे आखू जगत व्याप्त छे। आनो विनाश करवानी कोईनामां ताकत ज नथी। आ अविनाशी तत्व जे छे, एटले आगळना શ્લોકમાં જે કહ્યું કે જે સત્ય છે જેના વડે એના વડે આખું એ આખું જગત, આ બ્રહ્મસ્તંભ પર્યંત એ આખું એ આખું જગત એના વડે વ્યાપ્ત છે, અને એટલે એ અવિનાશી છે, એનો નાશ થવાનો જ નથી। તું જેની ચિંતા કરવા પ્રેરાય એ શરીર, એ તો નાશવંત છે, અને જે પેલું અંદરનું તત્વ છે એ તત્વ કેવું છે? એ કદી એ નાશ પામવાનું નથી, કારણ કે એ સત્તત્વ છે। તો અવિનાશી તો તદવિદ્ધિ યેન સર્વમ ઇદમ તતમ, આ બધું જેના વડે વ્યાપ્ત છે એ તત્વ તો અવિનાશી છે, એનો કોઈ દિવસ નાશ થવાનો નથી। તો નાશ કોનો થવાનો છે? અંતવંત ઇમે દેહાહા, આ જે શરીરો છે જેને આપણે નામ સર્વનામથી ઓળખીએ છીએ, અસ્મદ યુષ્મદ કહીએ છીએ, મારું તારું કહીએ છીએ, અર્જુન યુધિષ્ઠિર દુર્યોધન દુશાસન એમ કરીને જેને ઓળખીએ છીએ, એ તો દેહ છે, અને એ જે દેહ છે એને અંત છે। અંતવંત ઇમે દેહાહા, આ જે શરીરો છે એ શરીર હંમેશા અંતવંત છે, જે કંઈ જન્મ્યું છે એનો નાશ છે, શરીર જન્મ્યું છે માટે શરીરનો નાશ છે। અંતવંત ઇમે દેહાહા, આ જે દેહ વગેરે છે એ અંતવંત છે, પણ અનાશિનઃ અપ્રમેયસ્ય તસ્માદ યુદ્ધસ્વ ભારત, એ કહે છે કે આ જે દેહ છે એ જેના છે તે, મારી પાસે એક વસ્તુ હોય, એક પુસ્તક મારી પાસે છે, તો હું કહું કે આ પુસ્તક મારું છે, મારુંથી હું ઓળખું છું, પણ મારું છે એમ કહીએ ત્યારે એ પુસ્તકનું સ્વામિત્વ મારું સિદ્ધ થાય છે। આ દેહ છે એ કોનો છે? દુર્યોધનનો છે, તો દુર્યોધને તો નામ આપ્યું છે દેહનું, અને દુર્યોધન એવું એ દેહનું નામ છે, એટલે દેહ નાશ પામવાની સાથે દુર્યોધન નામ પણ નાશ પામશે, પણ આ દેહ કોનો છે? અમે નાના હતા ત્યારે એક રમત રમતા, કોઈને એમ કહીએ કે ચલ મને અડકી જાતો, તો કંઈ આપણને સ્પર્શવા આવે અને તરત હાથને સ્પર્શે તો કે આ તો હાથ છે મારો,
માથાને અડે અડે તો કે આ તો મારું માથું છે, કોઈ પેટને અડકે તો કે આ તો મારું પેટ છે, કોઈ પગને અડકે તો કે આ તો મારા પગ છે, પણ હું ક્યાં છું?

એ આ શરીરનો ને ધારણ કરનાર છે, અને એનો કોઈ દિવસ નાશ થવાનો નથી. શરીર નાશવંત છે, પણ આ શરીર જેનું છે તે અવિનાશી છે. તો તારે યુદ્ધ કરીને જે અવિનાશી છે એનો તું નાશ કરી શકવાનો નથી, જે નાશવંત છે એને તું બચાવી શકવાનો નથી. આ બે પરિસ્થિતિ થઈ. જે દેહ વગેરે છે એ નાશવંત છે, એને કોઈ બચાવી શકવાનું નથી, અને જે અવિનાશી તત્વ છે અંદર રહેલું પ્રાણભૂત તત્વ છે, આત્મતત્વ છે, કે આપણે જેને જે કંઈ નામથી જુદા જુદા ઓળખવામાં આવે છે, એ છે જે અવિનાશી તત્વ છે. એ અવિનાશી તત્વ એને તું મારી શકવાનો નથી. તો પછી આ બધું શું ક્લેશ મનમાં આવ્યો છે? યુદ્ધસ્વ, બસ ઉઠાવ ધનુષ, યુદ્ધ કર. જે આ અંતવંત છે એ તો શરીર છે એમ જોઈ લીધું, પણ જે અંતવંત નથી એવું જે તત્વ છે આપણે અત્યારે અનુકૂળતા માટે આત્મા તરીકે ઓળખીએ, તો એ તો ન જાયતે મ્રિયતે, એ ન જન્મે છે ન મરે છે. જન્મે તે મરે, જન્મે એનો નાશ. નામ તેનો નાશ કહીએ છીએ આપણે, પણ જે ઉત્પન્ન થાય છે તે નાશ પામે છે. પણ આ તત્વ જે છે અવિનાશી તત્વ, એ તો ન જાયતે ન મ્રિયતે, એ થયું કે નહીં થાય એવું નથી. ઉત્પન્ન થાય છે, ઉત્પન્ન થઈને નાશ પામે છે. આ વસ્તુ જેના માટે બનતી નથી, ઉત્પન્ન થાય તો નાશ પામે ને. નાયમ ભૂત્વા ભવિતા વા ન ભૂયઃ. આજે આત્મા છે એ તો અજઃ, નિત્યઃ, શાશ્વતઃ, પુરાણઃ. એ અજન્મા છે, એનો જન્મ થતો નથી. સનાતન છે, અવિનાશી છે, એટલે અજન્મા છે. અજન્મા અજઃ, અને અજન્મા છે માટે નિત્યઃ. નિત્યઃ એટલે જે કાયમ માટે છે એને નિત્ય કહેવાય. નિત્ય, શુદ્ધ, બુદ્ધ, મુક્ત, આવા શબ્દો આપણે વાપરતા હોઈએ છીએ. જે નિત્ય છે, નિત્ય છે એટલે જેનો જન્મય નથી ને જેનું મૃત્યુ નથી, જેનો જેની ઉત્પત્તિ નથી ને જેનો નાશ નથી. તો અજઃ અજન્મા છે, અને અજન્મા છે માટે નિત્ય છે, નિત્ય છે માટે શાશ્વત છે, શાશ્વત છે માટે પુરાણ. હવે આ જે છે એને કોણ હણવાનું? ન હન્યતે, સ્પષ્ટ શબ્દોમાં અહીંયા કહ્યું ન હન્યતે, એને મારી શકાય નહીં, એને કોઈ મારી શકે જ નહીં. તમારામાં કઈ તાકાત છે કે તમે એને મારો? એ તો અજઃ, નિત્યઃ, શાશ્વતઃ, પુરાણઃ. એને કોઈ મારી શકે નહીં એટલે ગીતાકાર કહે છે ન હન્યતે. તો પછી હણાય છે શું? હણાય છે, મરે છે શું? મરે છે. આપણે કહીએ કે ફલાણા ભાઈ અમુક તારીખે ગુજરી ગયા, તો શું ગુજરી ગયું? ન હન્યતે એમ કહીએ છીએ આપણે કે ભાઈ એ તો હણાય જ નહીં, એનો નાશ જ ના થાય, એ મરી જ ના જાય, એનું મૃત્યુ સંભવ જ નથી, એને કોઈ મારી જ ના શકે. તો પછી આ જે ગુજરી ગયા તે, તો કે એનું શરીર હન્યમાને શરીરે. હન્યમાન એટલે જે હણી શકાય છે તે તો શરીર છે, પણ આ શરીરની અંદર રહેલો જે આત્મા છે તે તો અજન્મા છે, અને અજન્મા છે માટે ન હન્યતે. હન્યમાને શરીરે, શરીર હન્યમાન છે, પણ જે આત્મા છે એનો નાશ પણ નથી, અને એટલે એને આપણે ઓળખી શકતા નથી. કારણ કે આપણે તો શરીરને ઓળખીએ છીએ, અંદર રહેલા આત્માને આપણે જોઈ શકતા નથી, કારણ કે આપણી ઇન્દ્રિયોની મર્યાદા છે. આપણી ઇન્દ્રિયો છે શરીરનો એક ભાગ છે, અને આ તો એનાથી પર છે, એટલે આપણે એને ઓળખીએ ન શકીએ. તો તું ઓળખ, એને ઓળખવાનો પ્રયત્ન કર. વેદ અવિનાશ.

सदाशिनम नित्यम एनम अजम अव्ययम एक ना एक शब्द बीजी वार त्रीजी वार आया करे छे। आने तू ओळख, आने तू जाण, वेद अविनाशिनम नित्यम एनम अजम अव्ययम। એટલે જેણે પેલું વેદ કહ્યું ને, તો અહીંયા એમ કહે છે કે જેણે એને જાણ્યો, વિદ ધાતુ છે, વિદ એટલે જાણવું, એના ઉપરથી વિદ્યા શબ્દ બન્યો છે, વિદ ટુ નો, એના ઉપરથી જ વેદ શબ્દ પણ બન્યો છે। ય વેદ જેને એને જાણ્યો, કેવા એને જાણ્યો, આ તત્વને, જે તત્વ છે એ અજ અને અવ્યય, એને મારી ના શકાય નહીં, એને ઓછો વધતોય ના કરી શકાય, કારણ કે સર્વવ્યાપી છે, જે સર્વવ્યાપી છે એનામાં ઊણું ઓછું વધતું કશું ના થઈ શકે। તો અજમ અવ્યયમ એવા એને જેણે જાણ્યો, એક વખત જો આ વાતને જાણી લીધી તો પછી કોણ કોને મારે છે? આજે જાણનાર છે એ જાણનાર કથમ સપુરુષઃ પાર્થ કમ ઘાતયતિ કમ હંતિ, કોને મારે, કોને હણે? તમે પેલું જાણે એને તો હું મારી શકવાનો નથી, તો ભલા માણસ પછી શસ્ત્રો ઉદ્યમ કર્યો તો એનાથી મરવાનું છે, તો શું મરવાનું છે, એ તો મરવાનો જ નથી। તો એને જેણે જાણ્યો, એણે અગત્યની વસ્તુ જાણી લીધી છે। આ શરીરો તો બદલાતા જાય છે, એ જ આત્મા જે છે અત્યારે માનો કે એક શરીરની સાથે સંકળાયેલો છે, એનું મૃત્યુ થયું પછી ક્યાં જશે? તો કે બીજું શરીર ધારણ કરશે, બીજા શરીરમાં એનું સંસરણ થશે। સંસરણ થવું એનું નામ જ સંસાર, જ્યાં સંસરણ થાય છે એને સંસાર કહે છે। સરસ મજાનો એક દાખલો આપ્યો કે કોઈ એક માણસ ઘરે આવે અને ઘરની અંદર જે પોતાના પહેરેલા કપડાં છે એની સામે જુએ તો લાગે કે આ તો જૂનું થઈ ગયું છે કપડું, ચાલો બદલી નાખીએ, એક કપડું કાઢી અને મૂકી દે એક બાજુ અને નવું કપડું પાછું પહેરી લે। વાસાંસી જીર્ણાની યથા વિહાય, કોઈ માણસ જેમ પોતાનું જૂનું કપડું ઉતારી દઈને નવું કપડું પહેરી લે, એમ પેલો આત્મા પણ માની લો કે એક શરીરને ઉતારી અને બીજું શરીર ધારણ કરી લે છે, અને આપણે કપડા માટે રડવાનું છે? વાસાંસી જીર્ણાની યથા વિહાય નવાની ગૃહ્ણાતિ નરો અપરાણી, કોઈ માણસ જેમ બીજા વસ્ત્રો ધારણ કરી લે, એક વસ્ત્ર માનો કે જીર્ણ થયું છે, જીર્ણ નથી થયું તો કોઈ પણ કારણ હવે નથી પહેરવું, હું કોઈ નથી પહેરવું, અથવા તો હવે પહેરવાનો કોઈ અર્થ નથી, તો કાઢીને ખૂંટીએ વળગાડી દે, મૂકી દે, ફેંકી દે, પણ બીજું નવું પહેરી લે। એવી રીતે આત્મા પણ એક શરીરને ત્યજી દઈને નવું શરીર પહેરી લે છે। આટલી સ્વાભાવિક સહજ સાધારણ આ પ્રક્રિયા છે, મૃત્યુનું અહીંયા રહસ્ય છે। અહીંયા મૃત્યુનું સીધે સીધું રહસ્ય છે કે જેમ કોઈ માણસ કપડાં બદલી નાખે એમ આત્માના શરીર બદલાઈ જાય, આપણે ઓળખીએ તો શરીરને ઓળખીએ। તો કહે છે કે જેમ જૂના કપડાં કાઢી નાખીને નવા કપડાં માણસ પહેરે, તથા તેમ શરીરાણી વિહાય જીર્ણાની અન્યાની સંયાતિ નવાની દેહી, તેમાં જે દેહી છે, દેહની અંદર રહેલો આત્મા છે, દેહનો સ્વામી છે, તે દેહી શું કરે છે? તો કહે છે કે જીર્ણ શરીરને, જૂના શરીરને છોડી દઈને નવું શરીર પહેરી લે છે। જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું, એમ જે કહે છે મીરાબાઈ, આ વાત છે કે ભગવાન અહીંયા અમારા શરીરમાં રહે છે, પણ આ દેવળ તો હવે જૂનું થયું છે, એને હવે બદલવાનો સમય આવ્યો છે, બદલી નાખીશું। બદલનાર જે છે અંદર રહેલો આત્મા,

જે અવિનાશી છે એના માટે વધારે સ્પષ્ટતાપૂર્વક આગળ ભગવાન કૃષ્ણ કહે છે કે નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંતિ આપઃ ન શોષયતિ મારુતઃ. આ એક એવું તત્વ છે કે જેને હથિયાર મારી શકે નહીં. નૈનમ છિંદંતિ શસ્ત્રાણી, એને હથિયારો મારી શકે નહીં, એને અગ્નિ બાળી શકે નહીં, એને પાણી ભીંજવી શકે નહીં, એને પવન સૂકવી શકે નહીં. કારણ કે આ કોઈ પાર્થિવ ભૌતિક વસ્તુત્વ પદાર્થ એવો નથી કે જેને ચલો હથિયારથી ના મળ્યો તો અગ્નિથી બાળી નાખો, અગ્નિથી ના બળ્યો તો પાણીમાં ડૂબાડી દો, પાણીથી ના મળ્યો તો પવનમાં ઉડાડી દો. એ જેના માટે શક્ય જ નથી. આ આત્માને નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવકઃ ન ચૈનમ ક્લેદયંતિ આપઃ ન શોષયતિ મારુતઃ. કોઈ કશું કરી જ શકતું નથી, અને એટલા માટે આ જે આત્મા છે એ અછેદ્યોયમ અદાહ્યોયમ અક્લેદ્યોયમ અશોષ્ય, જે આપણે આગળ વાત કરી, અને જરા એની એ વાતને બીજી રીતે કહે છે કે આ હણી ન શકાય, સૂકવી ન શકાય, બાળી ન શકાય, ભીંજવી ન શકાય, ડૂબાડી ન શકાય, એવો છે. કારણ કે એ નિત્ય છે, સર્વગત છે, બધામાં રહેલો છે. ઇદમ તતમ સર્વમિદમ તતમ એમ આગળ કહ્યું, એના વડે બધું વ્યાપ્ત છે. તો આ સર્વગત છે, સર્વત્ર વ્યાપ્ત છે, અને એટલા માટે સ્થાણું છે, અચલ છે અને સનાતન છે. એવો જે આ આત્મા છે, એ આત્મા તમે એમ કહેતા હો કે આપણે મારીએ છીએ કે જીવાડીએ છીએ, તો એ આપણા બસની વાત નથી, કોઈ પણ વ્યક્તિના વશની વાત નથી. કારણ કે એ કરનાર પણ શરીર હોય અને ભોગવનાર પણ શરીર હોય, આ બંને અસ્થિર છે, ખોટા છે, અસ્થાયી છે, વિનાશી છે, અને એનું અસ્તિત્વ એ ક્ષણમાત્ર ક્ષણભંગુરત્વથી ભરેલું છે. અને આ જો વિચાર કરે, આને તું ઓળખી લે, તસ્માદ એવમ વિદિત્વૈનમ, આને જાણી લઈને પછી જો તું બેઠો હોય તો એને જાણી લીધા પછી ન અનુશોચ તુમર હસી, તો પછી એનો તું શોક કરે એમાં કોઈ વ્યાજબીપણું નથી. એનો શોક હોય જ નહીં. શેનો શોક હોય? જે નાશ પામવાનું છે, જે આપણી પાસેથી જતું રહેવાનું છે, જે રહેવાનું નથી, એના માટે શોક કરો. પણ જે છે જ છે ને જેનો નાશ જ ન થઈ શકે, એના માટે શોક કેવો હોય? જરા જુદી રીતે હવે આમ વિચારવાની શરૂઆત કરે. ચાલ આપણે માની લઈએ, આપણે એમ માની લઈએ, અથો ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. ચાલો તું એમ કહે છે કે અમુક વ્યક્તિને આપણે જોઈ, એને જન્મતા જોઈ, એને મરતા જોઈ, તો આ તો એની સાથે આત્માએ જન્મ્યો ને એની સાથે આત્માએ મરે, આવું કંઈક વિચિત્ર મગજની અંદર આવી જાય કે ચલો એ હંમેશા જન્મ લે છે અને હંમેશા મૃત્યુ પામે છે, આપણે એને જન્મતા જોયો છે, આપણે એને મરતા જોયો છે. એ કથા મગનભાઈ, એ મગનભાઈ કાલ સુધી હતા, આજે એમને મળવા જઈએ તો એ કોઈ કે ભાઈ એ તો ગયા, તો એ જન્મ્યાય ખરા ને એ ગયાય ખરા. આવી જો સ્થૂળ માન્યતા આપણે ધરાવતા હોઈએ તો અથ ચૈનમ નિત્ય જાતમ નિત્યમ વા મન્યસે મૃતમ. એક માણસ જન્મે પણ છે અને મરે પણ છે, માનો કે એવું માની લઈએ, એવું છે નહીં, છતાં પણ માનો કે એવું માની લઈએ તો કૃષ્ણ કહે છે કે તોય તારે ચિંતા ના કરવી જોઈએ. જો તું એમ માનતો હોય કે આ જે આત્મા છે એ જન્મે પણ છે અને મરી પણ જાય છે, કારણ કે આપણે એને એવી રીતે જન્મતા અને મરતા જોઈએ છીએ, હકીકતમાં તો આપણે જેને જન્મતા અને મૃત્યુ પામતા જોઈએ છીએ એ તો શરીરો છે, વસ્તુઓ છે, એ બધું અચેતન છે, એનો નાશ પણ થાય છે અને એનો જન્મ પણ થાય છે. પણ જો કોઈ એમ કહેવા માગે કે ભાઈ એને જન્મે છે અને એ મૃત્યુ પામે છે, એ આપણા અનુભવનો વિષય છે, તો આપણે એવું પણ કેમ ના માનવું? અર્જુન કહે છે કે માનો કે એવું તું માને છે.

તું એવું માને છે કે એ જન્મે પણ છે, તું માને છે કે એ મૃત્યુ પણ પામે છે? જો એવું માનતો હોય તો પણ તારે એની બાબતમાં શોક કરવો જોઈએ નહીં. આ કેવી રીતે બને? આવું માનતા હોઈએ તો જે મરે એનો શોક ના થાય? થાય. જો તું એવું માન

જે જન્મ્યું એનું મોત નક્કી છે. જાતસ્ય હિ ધ્રુવો મૃત્યુ, જે જન્મ્યું એનું મૃત્યુ નિશ્ચિત છે. જે કઈ જન્મ્યું છે એ મરી જવાનું છે. જો પેલું માનીએ તો કે જન્મ પણ છે અને મૃત્યુ પણ છે, એમ જો આપણે માનતા હોઈએ તો સમજી લે આ રીતે કે જે જન્મે તેનું મોત છે અને જે મરે તેનો જન્મ નિશ્ચિત છે. જાતસ્ય હિ ધ્રુવ મૃત્યુ, ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ. આજે જે તને દેખાય છે એનું મૃત્યુ થયું એમ જો માની લીધું, માની લીધું કેમ તો કે એને આપણે જોયું છે, તો જે જન્મ્યું એનો 100% નિશ્ચિતપણે નાશ નક્કી છે. ધ્રુવ છે, ધ્રુવ શબ્દ વાપરે છે. ધ્રુવ છે ને એ અચલ છે. આપણા જે બધા તારાઓની અંદર ધ્રુવ તારો છે ને એ સ્થાયી છે, એ આગો પાછો થતો નથી. બાકીના બધા તારાઓ ફરે છે, પૃથ્વીના ભ્રમણને કારણે બધા તારાઓ આપણને ફરતા દેખાય છે. પણ પેલો ધ્રુવનો તારો જે છે ને એ બરાબર પૃથ્વીની ધરીની સામે છે, અને એટલે એ સંપૂર્ણ સ્થિર છે, અચલ છે. જાતસ્ય હિ મૃત્યુ ધ્રુવઃ, ધન સમજી લેવો પડે કે જન્મ્યું એનું મૃત્યુ ધ્રુવ છે, નિશ્ચિત છે. ધ્રુવ અચલ છે, ખસવાનો નથી. જો જન્મે છે અને મરે છે એમ માનીએ તો જન્મ્યો એનું મોત નક્કી છે અને મરે એનો જન્મ નક્કી છે. ધ્રુવમ જન્મ મૃતસ્ય છે, અને જે મર્યું એનો જન્મ નિશ્ચિત છે. ખોળિયું બદલાય કદાચ, પણ બાકી એનો જન્મ પણ નિશ્ચિત છે. આ જે ઘટના એ અપરિહાર્ય છે, આમાં કોઈ ફેરફાર કરી શકે એમ નથી. આ તમે માન્યું એના કારણે સૃષ્ટિનો ચિરંતન નિયમ થયો, અને આ નિયમમાં કોઈ ફેરફાર કરી ના શકે. જન્મ્યું તેનું મૃત્યુ, મૃત્યુ તેનો જન્મ, આ ચક્કર ચાલ્યા જ કરે. આ ચક્ર ચાલ્યા જ કરે. જન્મ પછી મૃત્યુ, મૃત્યુ પછી જન્મ. પુનરપિ જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ, ઇહ સંસારે ખલુ દુસ્તારે, કૃપયા પારે પાહી મરારે. શંકરાચાર્યજીએ કહ્યું, પુનરપિ જનનમ, પુનરપિ મરણમ, પુનરપિ જનની જઠરે શયનમ. આ તો ધ્રુવ છે, નિયમ થઈ ગયો, કાયમ થઈ ગયું, તો પછી એ અપરિહાર્ય છે, એમાં ફેરફાર કરવાની કોઈ નામાં શક્તિ નથી. એટલા માટે એ બાબત નિશ્ચિત છે. તો પછી શોક કરવાનો ક્યાં રહ્યો? જે અપરિહાર્ય છે એનો શોક કેવો હોય? એના માટે તો વિષાદ કરે છે કે જે નિયમ છે શાશ્વત. આ શાશ્વત નિયમના અંદર ફેરફાર કરવાનો ન તને અધિકાર છે, ન મને અધિકાર છે. તો જે અપરિહાર્ય છે, જે શાશ્વત નિયમ છે, એ પણ અપરિહાર્ય છે. એટલા માટે પણ તારે એનો શોક કરવો જોઈએ નહીં. બે વસ્તુ, કે એક તો તું શોક કરે છે એ ખોટો છે, કારણ કે જે મૃત્યુ પામે છે એ તો શરીર પામે છે, અને જે અવિનાશી છે એ તો પરમાત્મા છે, એ આત્મા છે, અને એ આત્માનો જન્મ કે મૃત્યુ જ નથી હોતું. પણ માનો કે કદાચ તું એમ કે કે જન્મ અને મૃત્યુ બંને છે, તો સમજી લે કે જન્મ જો નક્કી છે તો મૃત્યુ પણ નક્કી છે, અને મૃત્યુ છે તો જન્મ પણ નક્કી છે. આમ અપરિહરી શકાય એને, જેને બદલી ન શકાય એવો આ એક નિયમ થઈ ગયો. અને આ જો નિયમ છે તો એના માટે પણ તું શોક કરે તો એ યોગ્ય નથી. સમજી લે, જો આમ માનીએ તો કે અવ્યક્તાદિની ભૂતાની, પ્રાણી માત્ર જેને આપણે જોઈએ છીએ, આપણી પોતાની જાત સહિત જે કંઈ છે તે અત્યારે છે એમ આપણને દેખાય છે. વર્તમાનમાં આપણે જોઈએ છીએ કે આ શ્રીમાન એક્સ છે, પણ એમના જન્મ પહેલાં શું હતું ખબર નથી. આવતીકાલે એવું થશે કે એ ભાઈ ગુજરી જશે, તો પછી ક્યાં ગયા ખબર નથી. એટલે આ વાત અહીંયા આવીને અટકે છે કે આજે જગતમાં જે કંઈ આપણે થતું જોઈએ છીએ એનો વ્યક્ત ભાગ તો વચ્ચે છે, એના પહેલા

0: અને એના પછીનું સંપૂર્ણપણે અવ્યક્ત છે. આ વાતનું ધ્યાન રાખવાનું.
1: રેડિયો બાલનપુર 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન પર આમ આપણે માનતા રહીશું ગીતા અમૃત. સિમ્પલ અને સરળ ભાષામાં ગીતાનું રસપાન. આપને આ કાર્યક્રમ કેવો લાગ્યો એ અચૂકપણે અમારા ફેસબુક પેજ 90.4 FM રેડિયો બાલનપુર પર પ્રતિભાવ આપવાનું ચૂકતા નહીં. આવી જ રીતે મળતા રહીશું. તમે સાંભળતા રહો 90.4 FM રેડિયો બાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી

0: સાવ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર અવાજ રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95 12 96 88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: નમસ્કાર મિત્રો, હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, ભાદરવી પૂનમ નિમિત્તે અંબાજીમાં મેળો ભરાય છે અને પગપાળા યાત્રાળુઓ ત્યાં અંબાજીમાં દર્શન કરવા માટે જાય છે. મિત્રો, અમારા આરજે અંજલિ ત્યાંના લોકો જોડે વાત કરે છે, તેની ઝલક આપણે સાંભળીએ રેડિયો પાલનપુર ઉપરથી.
1: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી જોડે કનકબા છે અને આખો જે સંઘ છે એ સાણંદ થી આવે છે, હેને? આપણે તમે આખું મેનેજમેન્ટ બધું જોડે લઈને જ નીકળો છો?
2: હા.
1: અને કેટલા વર્ષોથી આવો છો?
2: 5 વર્ષથી.
1: 5 વર્ષ?
2: હા.
1: કેવું રહ્યું તમારું?
2: બહુ મજા આવી.
1: કોઈ વચ્ચે કોઈ

0: કષ્ટ કે કઈ પડ્યું છે?
1: કઈ જ નહીં, બહુ જ હોય છે.
0: અને જમવાનું જે મેં જોયું કે તમે અહીંયા જ બનાવો છો.
2: અમારે ઘરેથી જ આવું બધું તૈયારી જ રહીએ.
1: સોલંકી છે ને, એ બધું મેનેજમેન્ટ કરે છે.
0: અચ્છા, એટલે બધું સામાન ને બધું આ જયારે નીકળતા હોય એના કેટલા દિવસ પહેલાથી તૈયારી કરો છો?
1: 15 દિવસ પહેલાથી.
0: વચ્ચે વરસાદ કે એવું કઈક નડ્યું?
1: હા,
0: કેવું લાગ્યું બેટા?
3: બોલ મારે અંબે જરે અંબે.
0: મજા આવે છે?
3: મજા આવે.
0: એવું તને મજા આવે? નાના બાળકો પણ છે, આખું એક પરિવાર જેવું સાથે નીકળ્યા છે. બધી જ વ્યવસ્થાઓ સાથે એ લોકો નીકળ્યા છે અને બહુ જ મજા આવી રહી છે. નીકળ કે કઈ પણ બધું સાથે જ લઈને
2: છે, બધું જ.
0: અને એમના જે અહીંયા ભાઈઓ બેઠા છે એ બધી જ તૈયારીઓ સૌથી પ્રથમ એ લોકોએ કરી હતી. અને 15 દિવસ પહેલાંથી તૈયારીઓ હતી અને હમણાં નીકળ્યા છે અને હવે થોડુંક જ દૂર છે. તો તમારી બધાની મનોકામના મા અંબા પૂર્ણ કરે. બોલ મારી અંબે, બોલ મારી અંબે.
4: તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મને મહિલાઓ વધારે દેખાવા મળી છે જે હમણાં ચાલી રહી છે ને, એ આખો સંઘ છે જેમાં મહિલાઓ હમણાં બહુ છે. કેવું લાગી રહ્યું છે તમને?
2: બહુ સરસ લાગી રહ્યું છે.
0: તમારી પહેલી વાર છે આવી રીતે અંબાજી જવા માટે?
5: અને હું અમેરિકાથી આવી છું આના માટે સ્પેશિયલ.
0: ઓકે, એટલે પહેલા તમે આવી રીતે અંબાજી ગયેલા છો કે ફર્સ્ટ ટાઈમ છે?
5: ફર્સ્ટ ટાઈમ.
0: એટલે તમે કેટલા વર્ષોથી આવો છો?
2: પહેલી છું.
0: પહેલી વાર છે અને કેવું લાગી રહ્યું છે?
2: બહુ જ મજા આવી છે અમને.
6: અમે 4 તારીખથી નીકળ્યા છીએ. અમે 4 તારીખથી ત્યાં વોકિંગ નીકળ્યા છીએ. આજે અમારો 15મો દિવસ છે.
5: ને અમારું ગ્રુપ એટલું સરસ છે કે અમને કઈ બી તકલીફ પડે તો એકબીજાની સાથે વાત કરતા કરતા એ નીકળી જાય છે.
0: તમારું કેવો અનુભવ છે?
2: બહુ સરસ.
6: એ તો અમારા ગ્રુપના વડીલ છે, એમને ખાસ પૂછો.
5: એમની વાત કરું તો એ ડે બિફોર હોસ્પિટલમાં હતા, એમને બોટલ ચડાવેલા હતા, તે છતાં પણ એના બીજા દિવસે એમને એટલી શ્રદ્ધા છે કે તે અને જોઈન્ટ કરીને આજે ચાલી રહેલા છે.
0: અને તમે દાંતાથી પણ ઘણા આગળ પહોંચી ગયા છો અને જસ્ટ હવે થોડુંક જ બાકી છે. લાઈક
6: બીમાર હતા આગલે દિવસે એમને બોટલ ચડાવ્યા, બીમાર હતા આગલે દિવસે બોટલ ચડાવ્યા. 10-15-20 હજાર નો ખર્ચો કર્યો સ્પેશિયલ ચાલવા માટે એમને.
0: જે આ બીજા પણ જે ચાલનારા છે એમના માટે કોઈ સંદેશ તમારે આપવો હોય તો કેવું શું આપશો?
6: હવે અમે દર વર્ષે જઈશું.
5: શ્રદ્ધા રાખીને ચાલશો તો બધી તકલીફો દૂર થશે અને તમારી હેલ્થ વધારે સારી થશે.
0: ઓકે, માં તમારી મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે, જય જય અંબે.
4: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, તમે અત્યારે હાલ સાંભળી રહ્યા છો આરજે અંજલિ દ્વારા ભાદરવી પૂનમના મહામેળા નિમિત્તેની ક્ષણો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમારું નામ?
7: કપિલાબેન રા.
0: કપિલાબેન, ક્યાંથી આવો છો?
7: અમે પાલેસ છે, ભરૂચ જિલ્લામાંથી.
0: ભરૂચ જિલ્લાથી. અને મારે એ વાત કેવી છે કે અંબાજી તો એ લોકો પહોંચી ગયા છે અને ત્યાંથી હવે ગબ્બર ચાલતા જાય છે, તો આટલી બધી શક્તિ ક્યાંથી લાવો છો?
7: એ તો માં જ આપે આપણને, માને આશા એ આવ્યા છો, માં જ આપે.
0: અને કેટલા લોકો સાથે? કોઈ સંઘ સાથે આવે છે?
7: મેં સંઘ છે અમારે, અમારે ખાસા 100-1 જેવા છે.
0: એવું છે? અને બધા હવે ગબ્બર ચાલે?
7: બધા ધજા ચડાવવા જશે.
0: ઓહો, અને કેટલા વર્ષોથી આવો?
7: અમારે આ પહેલું વર્ષ છે, 5 વર્ષ પૂરા થશે.
0: તમારે 5 વર્ષ પૂરા થશે?
7: 5 વર્ષ પૂરા.
0: અને માનતા છે કે?
7: ના, એમ જ માને આશાથી જ માં આપે આપણને.
8: 12 વર્ષ થઈ ગયા.
0: તમને કેટલા?
8: 10-12 વર્ષ.
0: ઓહો, અને તમે પણ પહેલી વાર આવો છો કે આવો છો પહેલા?
9: 8 વર્ષ થયા.
0: તમે 8 વર્ષથી આવો છો ખરેખર? કેમ કે ભરૂચ જિલ્લો ને? કેટલું?
7: ભરૂચ જિલ્લો.
0: ભરૂચ જિલ્લાથી આવે છે. તો કેટલા કિલોમીટર કાપી લીધું હમણાં સુધી?
9: 400.
0: કેટલા દિવસથી નીકળ્યા છો? અંબાજી દર્શન કરી
7: લીધા? હવે અહીંયા પહેલા જઈશું, માના દર્શન કરવા પછી નીચે જઈશું.
0: એટલે ત્યાંથી હજુ અંબાજી થી જાય છે, ગબ્બર ધજા ચડાવશે, દર્શન કરશે અને પાછા પછી અંબાજી આવશે. ચાલતા જાવશો પાછું?
7: ચાલતા આવશે. અરે, નીચે હજુ દર્શન કરવાના એટલે આવતા પાછું ચાલતા આવીશું.
0: એટલે વધારે હજુ અહીંયાથી ઘણા કિલોમીટર ને 5 કિલોમીટર રિટર્ન આવો છો. માં અંબા ઘણી શક્તિ આપે છે તમને અને તમારી મનોકામના પણ પૂર્ણ થાય. બોલ મારી અંબે, જય જય અંબે, જય અંબે.
4: બોલ મારી અંબે, જય જય અંબે. આ નારાથી આખો રોડ ગુંજતો જાય છે અને લોકો માના પગપાળા યાત્રાએ ચાલતા જાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
10: હું જે ખરું હું યુએસ રહું છું, યુએસથી સ્પેશિયલ ચાલુ આવ્યો છું.
0: બોલ મારી અંબે, જય જય અંબે. હમણાં મારી સાથે છે જે લોકો સુરતથી

0: રહ્યા છે, ક્યારે નીકળ્યા હતા તમે?
1: અમે નીકળ્યા હતા 4 સપ્ટેમ્બરે. અમારામાં ટોટલ લાઈક 40 પીપલ છે અને બીજા સેવામાં તો અરાઉન્ડ 50 to 55 અરાઉન્ડ છે અમારા.
0: તો તમારી માટે આ ફર્સ્ટ ટાઈમ છે કે વર્ષોથી આવો છો?
1: હા, એકચ્યુઅલી મેં 22 યર્સ પહેલાં ગયેલો હતો, તે પછી આફ્ટર 22 યર્સ આઈ સ્ટાર્ટેડ અગેન પાછો આજે. બે વર્ષ ચાલતો ગયો, એથી પછી આજે 22 વર્ષ પછી પાછો આજે જાઉં છું ચાલતો.
2: સુરત થી 30 કિલોમીટર દૂર છે અમારું એના ગામ છે, ત્યાંથી અમે આવ્યા છીએ સુરત થી.
1: બારડોલી છે ને, બારડોલી પાસે એના ગામ છે ને એના ગામ થી અમે આવ્યા છે.
0: ઓકે, તો અમને કેટલા દિવસ લાગ્યા અહીંયા પહોંચતા?
1: હા, અમને એકચ્યુઅલી લાઈક દાતા પહોંચતા અમને લાઈક 18 છે, અમે દાતા પહોંચી જવાના છે. પણ અમારી જોડે અમારું કિચન છે સાથે, અમારી જોડે અમારું બધું છે સાથે, એટલે અમારા સ્ટોપ બી હોય છે અમુક જગ્યાએ, એટલે બધું અમારી જે અમારી ટીમ છે સાથે જ અમારી જોડે.
0: ઓકે, અને મજા આવી રહી છે?
1: મેં જે હું જે ખરું હું યુએસ રહું છું, યુએસ થી સ્પેશિયલ ચાલવા આવ્યો છું.
0: ઓ વાવ, અને કોઈ એવો સારો એવો અનુભવ તમારો થયેલો પહેલા કે એટલા માટે તમે ફરીથી ચાલી રહ્યા છો એવો કોઈ અનુભવ?
1: યસ, એકચ્યુઅલી 3 વર્ષ મેં પૂરા કર્યા અંબાજીના 22 વર્ષ પહેલાં, ને તે પછી લાઈફમાં બધું બહુ સારું થયું, ને તે પછી લાઈક અમારે હતું કે ભાઈ મારા અંબાજી પાછું જવું છે, ને આજે મારા માતાજીનો હુકમ છે ને અમે આજે પાછા આવ્યા છીએ માતાજી.
0: બહુ સરસ વાત કહેવાય, ને આવી રીતે જ અંબાજી જે લોકો ચાલે છે દરેકના અલગ અલગ અનુભવ હોય છે, ને માં તમારી બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
3: જય અંબે.
0: જય અંબે.
4: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
0: તો આપણે હમણાં ચરાડા ગામે છીએ ને અહીંયા સામયુ થાય છે, લાલ દંડાવાળા સંઘ જ્યારે પણ આવે છે તો એના વિશે શું જણાવો?
5: આ લાલદા સંઘનું સામયુ આપ જોઈ રહ્યા છો, થોડીક ક્ષણોની અંદર આ વડના ઝાડ નીચે અમે બેઠા છે. આરામ, અમારો આરામનું સ્થળ છે. જેમ કે ગામની બાગોરે છે ને વરરાજા પહેરવા આવે ને, અને મોટો માણસ અને ગામના બાગોરેથી સ્વાગત કરતા, માથે કુંભ અને ઉપર શ્રીફળ એ લઈને આનંદ કરતા જાય ઢોલ નગારા સાથે. એમ અત્યારે ચરાડા ખાતે પરિવાર એમનો જે વારસાગત ચાલે છે. હા, અમારે હિતેશ, હિતેશ છે ભાઈ ચરાડા, હિતેશ સુથાર એમની પેઢી 5મી જો અત્યારે સ્વાગત લઈને આવે છે, એટલે સ્વાગત કરે માતાજીનું ઉમરકા પહેર છે, સ્વાગત કરવાનું. આ સ્વાગત છે માતાજીનું.
0: જેમ બે જેમ બે.
4: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે. જય જય અંબે. અભી મેં જહાં પે ખડી હું યહાં સે અંબાજી બહોત હી નજદીક હૈ ઓર મેરે સાથ જો જુડે હૈ વો નાસિક સે આ રહે હૈ. બચ્ચે કો ભી લાયે હો ઓર આપને આંખ પે પટ્ટી બાંધી હૈ. ક્યું માનતા હૈ? માનતા અંબાજી ને પૂરા કિયા, ઇસકે લિયે હમ ભી ઉનકા પૂરા કર રહે. ક્યા માનતા માની થી આપને?
6: હમને એસે હી ઘર કી પ્રોબ્લેમ કે લિયે માનતા માંગી થી 3 સાલ પહેલે, માતાજી ને પૂરા કિયા. અભી બોલ કે આયે થે હમ પટ્ટી બાંધ કે આયેંગે. 100 કિલોમીટર સે વિસનગર સે આ રહે હો?
0: વિસનગર સે. આપ હો નાસિક સે લેકિન આપ ચલ કે વિસનગર સે આ રહે હો? તો આપ પહેલી બાર આ રહે હો?
7: નહીં, 10 બાર આ ચુકે કમ સે માતા કે પાસ, કુછ ભી તકલીફ નહીં.
0: અચ્છા, ઓર આપને આંખ મેં પટ્ટી બાંધી હૈ તો કોઈ દિક્કત હુઈ આપકો?
6: કુછ ભી નહીં દિક્કત, જો પહેલે ભી થી દિક્કત વો ભી કમ હો ગઈ. બારિશ આયા હૈ લેકિન હમ ચલના અપના ચાલુ જ રખા હૈ.
0: માતાજી કરે કે આપકી જો ભી મનોકામના હૈ વો પૂર્ણ હો. બોલ મારી અંબે.
6: જય અંબે.
0: જય અંબે.
7: જય અંબે.
0: જય અંબે.
4: બોલ મારી અંબે. જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
0: બોલ મારી અંબે. જય જય અંબે.
8: જય જય અંબે.
0: ક્યાંથી આવી રહ્યા છો?
8: અમે અમદાવાદ થી આવે છે.
0: અને આંખે પટ્ટી બાંધી છે, કોઈ માનતા છે?
8: માનતા હતી, બાધા હતી માતાજી ની, તે બાધા માટે આવ્યા છે.
0: અચ્છા, પૂરી થઈ ગઈ. વર્ષોથી આવો છો કે પહેલી વાર?
9: અમે લગભગ 2007 માં થી આવે છે.
0: અચ્છા, એવું છે. અને કોઈ વરસાદ કે એવું કઈ નડ્યું છે તમને?
9: ના, વરસાદ થઈ દઉં વચમાં નડી દઉં થોડું, પણ ચાલતા હતા માતાજી ના નામ ઉપર.
0: બરાબર. અને તમને કોઈ કષ્ટ પડી રહ્યું છે?
8: કષ્ટ તો છે, માતાજી ના નામ પર બધું ભોગવું છે.
0: એવું છે. અને તમે પહેલી વાર આવે છો કે તમે ભી આવો?
8: ના ના, અમે ભી આવે છે.
0: આવો છો? ઓકે. અને ક્યારે નીકળ્યા હતા?
8: અમને આજ 5 વર્ષ થયો.
0: કે માં સૌની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
3: જય જય અંબે.

0: તમે સાંભળ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો. રેડિયો પાલનપુર 90.4 FM.
1: એક બાજુ મેળાની શરૂઆત થઈ ગઈ છે તો બીજી બાજુ હજારો માઈ ભક્તો અંબિકા અન્ન ક્ષેત્રમાં માનો પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે. આપણી સાથે દીપકભાઈ જોડાઈ ગયા છે. દર વર્ષ કરતા આ વખતે શું વ્યવસ્થામાં ચેન્જીસ છે?
2: આ વખતે આપણે જે 12 પંડાલ બંધાયો છે એના અંદર પણ જમવાની વ્યવસ્થા છે. અંદર ભોજનાલયમાં પણ આપણે જમવાની વ્યવસ્થા ચાલુ રાખી છે. આ બે બાજુ આપણે વ્યવસ્થા કરેલી છે અમારી ભક્તોમાં.
1: તો આપણી સાથે અંબિકા અન્ન ક્ષેત્રના મેનેજર શ્રી જોડાઈ ગયા છે. તમે ભક્તોને શું અપીલ કરશો?
3: શ્રી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સર્વ માય ભક્તોનો હાર્દિક સ્વાગત કરે છે. બસ માં ભક્તાને કે આવો માના દ્વારે અને માનો પ્રસાદ લઈ અને ધન્યતા અનુભવો.
1: જેટલું પ્રેમથી અહીંયા ભોજન બની રહ્યું છે એટલા જ પ્રેમથી અહીંયા ભોજન પીરસાઈ રહ્યું છે. તો તમે પણ અંબાજી આવો તો અંબિકા અન્ન ક્ષેત્રમાં આવવાનું ભૂલતા નહીં, માનો પ્રસાદ લેવાનું ભૂલતા નહીં. બોલ મારી અંબે, જય જય અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM.
1: બોલ મારી અંબે, જય જય અંબે. અમદાવાદ થી આવી રહ્યા છે, 25 વર્ષથી આવે છે
4: અમારી સાથે. અમે લોકો લગભગ 15-17 ભૂદેવ અમદાવાદ થી કાલુપુર કર્ણમુક્તેશ્વર મહાદેવ થી ભાદરવા સુદ એકમના દિવસે ત્યાંથી નીકળીએ છીએ અને ભાદરવા સુદ આઠમના દિવસે માં ભગવતીના અંબાજી ધામમાં પધારીએ છીએ અને નોમના દિવસે માં ભગવતીનું આ નિશાન સ્વરૂપ છે એ નિશાન અમે માં ભગવતીને અર્પણ કરીએ છીએ અને માં ભગવતીને એવી પ્રાર્થના કરીએ છીએ કે હે માં ભગવતી, આ આવતી આસોની નવરાત્રમાં માં તું મારા ઘરે પધાર અને અમારા સૌનું કલ્યાણ કર અને વિશ્વનું કલ્યાણ કર.
5: અમે તો ભગવતીના દર્શન માટે આવ્યા છીએ, બીજું કઈ આપણી મનોકામના નથી.
4: વિશ્વનું કલ્યાણ થાય એ ભાવના સાથે જ અમે લોકો આવીએ છીએ.
1: આ સર્વની મનોકામના પૂર્ણ

0: નમસ્કાર મિત્રો, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. હું છું આરજે નરેશ, રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.
1: ગુલવારી અંબે, જય જય અંબે. આપણે ક્યાંથી આવી રહ્યા છો?
2: નડિયાદ ચિલોડ.
1: નડિયાદ? અને કેટલા દિવસો પહેલા નીકળ્યા?
3: 5.
1: કેવો અનુભવ રહ્યો છે તમારો?
3: સરસ, બહુ આનંદ. આનંદ આનંદ નો પાર નહીં.
1: એવું છે, માનતા છે કે એમ દર વર્ષે નીકળો છો?
2: માનતા નહીં, અમને મત
1: પાર. કેટલા વર્ષોથી આવો છો?
2: અમારે 20-25 વર્ષ થઈ.
1: કેટલા લોકો સાથે છે?
3: અમારા 70-80 માણસ.
1: બધા આગળ પાછળ છે અડધા? ઓકે. પહેલી વાર આવે છે?
4: હા.
1: કેવું લાગે છે?
4: મસ્ત.
1: પગ દુખે છે? નથી દુખતા?
4: ના.
1: મજા આવે છે?
4: હા.
1: અને હમણાં સુધી કેટલા કિલોમીટર કાપ્યું?
3: લગભગ અમારા 270 કિલોમીટર.
1: અને હવે તો ઢુકડું જ છે, હવે તો બહુ નજીક આવી ગયા છો.
3: બસ સારું, આનંદ આનંદ. બસ શરીર ના, મારો ઘર પરિવાર નો બધા સુખ, આનંદ આનંદ. આનંદ તો પાર નહીં.
1: કોઈ વચ્ચે કષ્ટ તો પડ્યું નથી?
3: કષ્ટ નહીં. કોઈ કહે તો કઈ તકલીફ નહીં. કોઈ માથું નહીં, કોઈ દુખાવો નહીં, કોઈ ફોલી નહીં, કોઈ આનંદ નો માર, માનવ માર નહીં.
1: તમારા મોઢા પર પણ દેખાઈ રહ્યો છે, જે રીતે તમે નાચતા નાચતા માના ત્યાં જાઓ છો એ ત્યાં દેખાઈ આવે છે. બેટા તને મજા આવે છે ને?
4: હા.
1: ઓકે, તો માં તમારા બધાની મનોકામના પૂર્ણ કરે. બોલ મારી અંબે.
0: બોલ મારી અંબે, જય જય અંબે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. સાંભળતા રહો, વ્યસ્ત રહો, મસ્ત રહો, રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે, અથવા તો આપણને સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો, એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા અને એવી ટ્યુન જે આપણને કચાશ બિલકુલ ના લાગે, હા મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલી ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું, જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરીજી છે, જેમાં તબ્બુ છે, તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ, લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી, એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં, અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરી ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને, એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરી ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા, મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું એ મૂવીનું નામ હતું

સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે એટલે કે આનંદ મિલિંદ. લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે એટલે કે ઉદિત નારાયણજી અને અલકા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે ગોરે ગોરે મુકડે પે કાલા કાલા ચશ્મા, જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

હવે આ સોંગ ભાગે જેવું હશે કે જેમને સાંભળ્યું નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સાંભળવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા વગર તમે ત્યાંથી ઊભા ના થાઓ. આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ, અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક, સિંગર જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કુમાર શાનુજી. કુમાર શાનુજી ઇઝ અ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે, અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય. હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવીમાં પણ એમને ગાયું હતું. સિમલ કે દિલ કો લગા દર્દ જરા સા જીને લગાઓ હે જિસે ઇશ્ક ને મારા, એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે. તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમને લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે, અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ. આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે, તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ. લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ.

चोरी चोरी फिर दिल ने कहा। पर हाँ શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં। હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળીએ। ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ। યસ, અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા એ સમયમાં આવા પણ સોંગ આવતા હતા। હમણાં જે રિમિક્સ ડીજે રિમિક્સ અને બહુ ધૂમ ધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય। તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય। જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે। હવે એમને તમે સાંભળ્યા હોય તે અલગ

લેવલની વાત છે. એ પણ એ સારા એવા લેખક થઈ ગયા. હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું, એ સોંગ અને એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો. હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા અને મૂવીઝ જોવા પણ ગમે. આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા. અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા. તો એ મૂવીમાં એક મૂવી એવું હતું, મુઝે કુછ કહેના હૈ. હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને. અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર. સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો. મુઝે કુછ કહેના હૈ એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી. અને નથી કહેતા કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે. સો એટ ધ એન્ડ એ કહે છે, હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલાં આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું. આ મૂવી મુઝે કુછ કહેના એનું સોંગ છે પ્યાર રે દિલ માંગે પ્યાર રે, એ સોંગ છે. એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે કે. એન્ડ મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે અનુ મલિકજી. હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર. ચાલો એન્જોય કરો બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

हेलो हाय नमस्कार, वेलकम अगेन माय शो सॉन्ग्स महफिल। जानम देख लो मिट गई दूरिया, मैं यहाँ हूँ। वीर जारा जमने आ सॉन्ग याद आ गयू है, एमने आ मूवी विषे पण याद आ गयू हशे। मूवी जोवा जेवू छे मूवी, अने एमां पण शाहरुख खान एटले के आपणा बधाना दिलना बी ताज बादशाह कही शकाय, एटले के शाहरुख खान देन प्रीति झिंटा, नजाकतवाळी हिरोइन એટલે કે પ્રીતિ ઝિંટા બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ। મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં હું યહાં। એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે। મૂવીમાં જે આ સોંગ જેમણે લખ્યું છે એટલે કે જાવેદ અખ્તરજી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે। સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે મદન મોહનજી। સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ।

એ કાવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ. હા યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હૈ, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈનને લઈને એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે જે શૂટ કરવામાં આવ્યું છે. એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. ધેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી, અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે, સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની, એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી. તો હું આવું છું આ બે સોંગ પછી, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

हेलो हाय नमस्कार, दिस इज आर्जांजलि। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર માય શો સોંગ્સ મહેફિલ। આજે મેં તમને ઘણા બધા એવા સોંગ્સ સંભળાવ્યા જે ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા હતા અને તમે ભૂલી ગયા હતા, અને મેં ફરીથી તમને યાદ અપાવી દીધા। હવે આ સોંગ સાંભળીને તમને કેવું લાગે છે અને મારી આ સોંગની જે રિસર્ચ છે તમને કેવી લાગે છે મને જરૂરથી જણાવજો। અને તમારી પાસે એવા કોઈ સોંગ્સ હોય જેમના વિશે તમને કંઈક ખબર હોય તો મને એ મોકલજો, આપણે જરૂરથી એ શેર કરીશું। નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી। તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે, બેક ટુ બેક અમારા દરેક આરજેના શો અહીંયા આવતા હોય છે, પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો। તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર।

0: उसने मेरी गर्दन पकड़ी और खीर के पास ले जाकर कहा,
1: चलो
0: सीधी तरह खीर खाओ,
1: क्या
0: नहीं तो मैं तुम्हें खा जाऊंगा। मैं क्या करता, मुझे खीर खानी पड़ी।
1: खीर खाए तुमने?
2: ये सुनकर दोनों मूर्ख गुस्से में आ गए और बोले,
3: तो क्या तुमने खीर खा डाली?
4: नहीं खाता तो क्या करता, अपनी जान से हाथ धोता।
5: तुम झूठ बोलते हो।
3: जब भूत मार रहा था तब तुमने हम लोगों को क्यों नहीं जगाया?
4: जगाता कैसे, तुम में से एक स्वर्ग का आनंद ले रहा था और दूसरा महाराजा बन गया था। मैं तुम्हें वहां से कैसे बुलाता? अगर बुलाता तो तुम लोग कहते कि मैं तुम्हें सपने में भी सुखी नहीं देखना चाहता, इसलिए मैंने तुम लोगों को नहीं जगाया।
2: ये सुनकर दोनों मूर्ख दांत पीस कर रह गए।
6: इस कार्यक्रम के बाद अब हमारा आज का समय यहीं पर समाप्त होता है। तो उमंग की तकनीकी टीम यानी जगबंधु, चेतना, अर्शद, कुसुमलता और वीरेंद्र के साथ मुझे यानी विमलेश को आज्ञा दीजिए। नमस्कार।
7: उमंग, उमंग, उमंग, उमंग।
8: तमे सांभळी रह्या छो 90.4 FM रेडियो पालनपुर। हूँ प्रियराज सौ बाळ मित्रों नु स्वागत करू छू बाळ सभामां।
9: खुशनुमा वातावरण, सवारनो दिवस, समग्र देश में एक माहौल, दुनिया नो माहौल, दुनिया लेवले अपना देश ना एक चौक्कस पर्वनी उजवणी नो माहौल। 26 जानुआरी 2001 नाना नाना भूलकाओ, युवानो, तरुणो, વડીલો, વયસ્કો બધા જ આ પર્વની ઉજવણી માટે તૈયારી કરતા હતા। આવી જ તૈયારી થતી હતી કચ્છ જિલ્લાના અંજાર ખાતે। નાનું શહેર, નાનું નગર અંજાર, ત્યાં શાળાના બાળકો સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવાના હતા, રમતગમતનું આયોજન કરવાના હતા, ઇનામ વિતરણનું આયોજન કરવાનું હતું। પણ આ બધા જ આયોજન પહેલા સૌ પ્રથમ અંજાર ગામમાં પ્રભાત ફેરી ફરવાનું આયોજન હતું। એક તરફ નાના નાના બાળકો બ્યુગલ, ઢોલ, મંજીરા, ખંજરી, ઢોલકા લઈ પ્રભાત ફેરીના સ્વરૂપમાં ભારત માતા કી જય, વંદે માતરમ, ગાંધી બાપુ અમર રહો, આધી રોટી ખાયેંગે, દેશ કો બચાયેંગે, આવા અનેક સૂત્રો સાથે પ્રભાત ફેરી લઈને ફરી રહ્યા છે। અંજાર ગામની રચના પ્રમાણે ગામમાં એક જગ્યાએથી બીજી કોઈ જગ્યાએ પ્રભાત ફેરી સ્વરૂપે અથવા ગામના બીજા કોઈ મહત્વના પ્રદેશમાં, વિસ્તારમાં જવાનું હોય તો એક બે બિલ્ડિંગ વચ્ચેથી નીકળવું પડે। એક બિલ્ડિંગ, એક મકાનના 3 મજલા, બીજા મકાનના 2, વચ્ચે 4-5 ફૂટનો રસ્તો। આ રસ્તામાંથી બબેની હરોળમાં ઢોલક, હાર્મોનિયમ, તબલા, ખંજીરા, બ્યુગલ, પ્લાસ્ટિકનો 1 રૂપિયાવાળો નાનકડો રાષ્ટ્રધ્વજ, આવી અનેક જુદી જુદી વસ્તુઓ પકડી વિદ્યાર્થીઓ ગામની પ્રભાત ફેરીમાં નીકળ્યા। કોઈએ કહ્યું છે ને કે જુદી જિંદગી છે મિજાજે મિજાજે, જુદી બંદગી છે નમાજે નમાજે, છે એક સમુંદર તોય થયું શું, જુદા છે મુસાફિર જહાજે જહાજે। ભારત માતાનું નામ લઈ, ભારત દેશની સ્વતંત્રતા માટે ગૌરવ

માટે જે વિદ્યાર્થીઓ પ્રભાત ફેરીમાં નીકળ્યા છે એમના નસીબમાં શું લખેલું છે કોને ખબર. આજે બે ભવ્ય મકાનો હતા, બે માળનું અને ત્રણ માળનું, એના વચ્ચે 5-6 ફૂટનો રસ્તો હતો. બબ્બેની હરોળમાં બાળકો જઈ રહ્યા છે અને એ જ વખતે ધરતી ધણધણી છે, ભૂકંપ થાય છે અને એ 3 માળનું અને 2 માળનું મકાન એ જ રસ્તા ઉપર પડે છે, જે રસ્તામાંથી બાળકો પ્રભાત ફેરી માટે પસાર થઈ રહ્યા છે. કેવું દ્રશ્ય હશે? એ 20 બાળકો આ કાટવાળની નીચે દવાયા છે. કેટલાક બાળકો બચી ગયા, જેમના ઉપર કાટમાળ પડે એ પહેલા થોડાક દૂર હતા તો એ બચી ગયા અથવા એમને બચાવી શકાય. પણ એક છોકરી જેનું નામ સલમા, સલમાના ઉપર એ રીતે કાટમાળ પડેલો હતો કે કાં તો એ કાટમાળ દૂર કરવામાં આવે તો જ સલમાને કાઢી શકાય, અથવા સલમાનો હાથ કાપવામાં આવે તો જ સલમાને બચાવી શકાય. 2 દિવસ સુધી આ કાટમાળ કાઢવાનો પ્રયત્ન કરતા રહ્યા. એક તરફ એ કાટમાળની નીચે જ સલમાને પણ સારવાર આપવામાં આવી, પણ 2 દિવસના અંતે સલમાનું શરીર કથળી ગયું. ડોક્ટરોએ વિચાર્યું કે જો આ સલમાને બચાવી છે તો એને એક જ રસ્તો છે, સલમાનો હાથ કાપવો પડશે. ભારત સરકારના યુનિસેફના કન્સલ્ટન્ટ ડોક્ટર કૃષ્ણ કલસી વિશેષ ઉપસ્થિત હતા. એમણે પણ આ કેસ જોયો, એમણે કહ્યું કે હા, સલમાનો હાથ કાપવો પડશે. જ્યાં કાટમાળ હતો ત્યાં જ ઓપરેશન કરીને હાથ કાપી શકાય એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી. યુનિસેફના સહયોગથી, સ્વાસ્થ્ય મંત્રાલયના સહયોગથી, ગુજરાત સરકારના સહયોગથી તાત્કાલિક ત્યાં વ્યવસ્થા ઊભી થઈ અને સલમાનો હાથ કાપવામાં આવ્યો. મિત્રો, સલમાના ઓપરેશન માટે સલમાને બેહોશ કરી અને જ્યારે હોશમાં આવી ત્યારે એને ભૂત ખાતે ખબર પડે છે કે એનો જમણો હાથ કપાઈ ગયો છે. એને બધી જ વાતો પડતી મૂકી એક જ શબ્દ પકડી રાખ્યો, મને મારો હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈશે, હું મારા હાથ વગર નહીં જીવી શકું. ભુજની સરકારી હોસ્પિટલમાં કલ્પાંત કરતી આ સલમા, સલમાને એમ જ છે કે એનો હાથ કપાઈ ગયો છે. સલમાને એ પણ ખબર નથી કે એના પિતાજીનું અને એની માતાનું અને એના નાના ભાઈનું પણ આ ભૂકંપમાં મૃત્યુ થયું છે. સલમા અનાથ છે, સલમાની જોડે કોઈ નથી, સલમાનું કોઈ નથી, કદાચ સલમા પણ કોઈની નથી. બે દિવસ આમને આમ પસાર થયા. સલમાને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી. સલમાને જેવી રજા આપવામાં આવી, સલમા સીધી એ જ જગ્યાએ ગઈ જ્યાં એનો હાથ દટાયેલો હતો. ત્યાં ડોક્ટર કૃષ્ણ કલસી બેઠેલા હતા. સલમાએ કીધું કૃષ્ણ કલસીને કે સર, મારે મારો હાથ જોઈએ છે, હું તો જમણા હાથે લખતી હતી, મારો જમણો હાથ જ કપાઈ ગયો, હું લખીશ કઈ રીતે. ડોક્ટર કૃષ્ણ કલસી એને કહ્યું કે બેટા, હાથ તો બંને છે, જમણા હાથે પણ લખાય, ડાબા હાથે પણ લખાય, તું મહેનત કરજે, પ્રયત્ન કરજે, તું ચોક્કસથી ડાબા હાથે લખી શકીશ. સલમા કે બધી જ વાત સાચી, પણ સાહેબ મારે હાથ જોઈએ છે, મારે મારો હાથ જોઈએ છે. યુનિસેફના સહયોગથી વિશેષ સાધનો મંગાવવામાં આવ્યા, જેને કાટમાળ બલ્બો કહેવાય છે, કાટમાળ હટાવવા માટેના મોટા સાધનો મંગાવવામાં આવ્યા. એક તરફ કૃષ્ણ કલસી, એમની બાજુમાં સલમા, એની બાજુમાં જિલ્લાના કલેક્ટર, એની બાજુમાં અન્ય અધિકારીઓ,

0: 10-15 વ્યક્તિઓ આ મલબો હટાવવાનું કામ, આ કાટમાળ હટાવવાનું કામ જોઈ રહ્યા છે. એક પથ્થર ઉપરથી લેવામાં આવે છે, એકાદ પથ્થર બાકી હશે. સલમાની પણ હવે તો હદ થાય છે. સલમા દોડતી દોડતી એકદમ ત્યાં જતી રહે છે, હવે મારો હાથ દેખાશે. ડૉક્ટર કૃષ્ણકલસિંહ, કલેક્ટર અને અન્ય તમામ મહાનુભાવ જે ત્યાં ઉપસ્થિત છે, એ જગ્યાએ જાય છે જ્યાંથી છેલ્લો પથ્થર ઉઠાવવાથી સલમાનો હાથ દેખાવાનો. ધીમે ધીમે મશીને એ પથ્થરને પકડ્યો, પથ્થર બાંધવામાં આવ્યો, પથ્થર ઊંચો કર્યો, પથ્થરને સાઈડમાં લેવામાં આવે એ પહેલા સલમાનો હાથ દેખાયો. એ સલમાના હાથમાં ભારત માતાનો પ્લાસ્ટિકનો 1 રૂપિયાનો રાષ્ટ્રધ્વજ હજુ પણ મજબૂતાઈથી પકડેલો હતો. મિત્રો, તમને નવાઈ લાગશે, પણ એ હાથમાં રાષ્ટ્રધ્વજના ફોટાનો ઉપયોગ યુનિસેફે આફ્ટર અર્થકેક નામના રિપોર્ટમાં મુખપૃષ્ઠ ઉપર છાપ્યું છે. વાર્તા આપણી અહીં પૂરી નથી થતી. કૃષ્ણકલસિંહ 20 દિવસ સુધી ત્યાં રોકાય છે. સલમાને ડાબા હાથે લખવાની પ્રેક્ટિસ આપે છે. આ તરફ કૃષ્ણકલસિંહને પણ લગ્ન જીવનના વર્ષો પછી કોઈ સંતાન નથી. કૃષ્ણકલસિંહ 3-4 ધોરણમાં ભણતી સલમાને દત્તક લે છે, મુંબઈ લઈ જાય છે. એક હાથ હાળવી સલમા ડાબા હાથે લખે છે, ભણે છે, સોફ્ટવેર એન્જિનિયર થાય છે અને આજે બેંગ્લોર ખાતે કે કોઈ આંતરરાષ્ટ્રીય કંપનીમાં જોબ કરે છે. તો આ આપણા ભારતની તાસીર છે, એ આપણા હિન્દુસ્તાનની તાસીર છે કે એક મુસલમાન અનાથ દીકરીને એક હિન્દુ કૃષ્ણ નામધારી ડૉક્ટર દત્તક લે અને એ દીકરીનું ભવિષ્ય સુધારે. આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM મળીશું આપણે. 94 આ અને આવી અનેક વાર્તાઓ સાથે 90.4 FM મળીશું. 90.4 FM એટલે આપણો રેડિયો, આપણો અવાજ, રેડિયો પાલનપુર. તો ફરી મળીશું આવી જ વાર્તા સાથે. સાંભળતા રહો 90.4 FM.
1: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર, આપણી સભામાં, બાળ સભામાં.
2: હેલો પાલનપુર, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું આરજે જ્યોતિ ફરી આવી છું એક નવી વાર્તા સાથે. મિત્રો, હોદ્દો એ જવાબદારી સાથે લઈને આવે છે. હવે જેમ જેમ આપણો હોદ્દો ઊંચો થાય તે રીતે આપણે ખરેખર કેવી રીતે વર્તન કરવું જોઈએ કે જે આપણા બધા જ લોકોને મદદરૂપ થઈ શકાય. તો આજે આપણે વાત કરીશું એક અલગ કિસ્સાની. ભારતના નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલ એમની સરકારી ગાડીમાં દિલ્હીના જાહેર માર્ગ પરથી પસાર થઈ રહ્યા હતા. ગાડીની બારીમાંથી જ્યારે તેમણે બહાર જોઈ રહ્યા હતા ત્યારે એ સરદારનું ધ્યાન રસ્તા પર ચાલીને જતા એક રહદારી પર પડ્યું. તેમને ચહેરો જાણીતો લાગ્યો એટલે એમણે ડ્રાઈવરને કહ્યું કે ગાડી સાઈડમાં ઊભી રાખો. રસ્તા પરથી પસાર થયેલ વ્યક્તિ વર્ષો પહેલાં બારડોલીમાં પોસ્ટ માસ્ટર તરીકે કામ કરતા હતા. બારડોલી સત્યાગ્રહ વખતે તેમણે સરદારની ઓળખાણ થઈ હતી. સરદાર એ વ્યક્તિની કાર્યનિષ્ઠાથી ખૂબ પ્રભાવિત હતા. વર્ષો પછી સરદાર એક સામાન્ય પોસ્ટમાસ્ટરને ઓળખી ગયા અને સાદ પાડીને તેમણે નજીક બોલાવ્યા. પોસ્ટમાસ્ટર નજીક આવ્યા અને ગાડીમાં સરદારને જોયા એટલે એ તો આશ્ચર્યચકિત થઈ ગયા. આટલા મોટા માણસે મને બોલાવ્યું? આ વિચારમાં ખોવાયેલા પોસ્ટમાસ્ટરને સરદારે પૂછ્યું, કેમ દિલ્હી આવ્યા છો? પોસ્ટમાસ્ટરે કહ્યું કે હું રજા મૂકીને દિલ્હી જોવા આવ્યો છું, ફરવા આવ્યો છું. સરદારે બીજો સવાલ પૂછ્યો, ક્યાં રોકાયા છો? પોસ્ટમાસ્ટરે કહ્યું, એક નાની હોટલમાં રોકાયો છું. સરદારે કહ્યું, મને તમારી કાર્યનિષ્ઠાની અને તમારી પ્રામાણિકતાની ખબર છે. તમને હોટલ ના પોષાય, તમારો સામાન લઈ અને મારે

બંગલે આવી જજો. તમારે મારા મહેમાન બનીને મારા ત્યાં જ રોકાવાનું છે. પોસ્ટમાસ્ટર તો બિચારો સરદારના પ્રેમને જોઈ અને ગળગળો થઈ ગયો અને એ ત્યાં એમના ઘરે પહોંચી ગયો. રાત્રે જમતી વખતે સરદારે એમની સાથે ઘણી વાતો કરી. વાત વાતમાં પોસ્ટમાસ્ટરે કહ્યું કે હું હમણાં બનાસકાંઠામાં નોકરી કરું છું. પાકિસ્તાનની સરહદ ત્યાંથી સાવ નજીક છે, પણ ત્યાં કોઈ પોલીસ ચોકી કે પોલીસ પહેરો છે જ નહીં અને ઘૂસણખોરો માટે તો સાવ રીડા ઘર જેવું છે. સરદારે એ વખતે તેમને કોઈ જવાબ ન આપ્યો. થોડા દિવસ સુધી પોસ્ટમાસ્ટર સરદારના મહેમાન બનીને રહ્યા અને દિલ્હી ફરીને જ્યારે એ પોતાની નોકરી પર પાછા ફર્યા ત્યારે પાકિસ્તાનની સરહદ પર પોલીસનો પહેરો જોઈ અને સરદારની માનવતાનો અને એની સાથે સાથે સરદારની મહાનતાનો પણ પરિચય તેમને થયો. આ પોસ્ટમાસ્ટર જીવ્યા ત્યાં સુધી બધાને સરદારની મહાનતા અને તેમની માનવતાની વાતો કરતા રહ્યા. ગમે તેટલા ઊંચા પદ પર પહોંચ્યા પછી પણ સામાન્ય માણસ સાથેના સંબંધને ન ભૂલવો જોઈએ. આકાશને આંબ્યા પછી પણ જેના પગ ધરતી પર રહે છે તે માણસ જ લોકોના હૃદય પર રાજ કરે છે અને તેમના અવસાન બાદ પણ તે લોકોના હૃદયમાં જીવિત રહે છે. સરદાર કહેતા હતા, સુંદર વસ્ત્રોથી માણસ શોભતો નથી, પરંતુ સુંદર આચરણ એ જ માણસની સાચી શોભા છે. આપનો દિવસ ખુશ રહે, મંગલમય રહે એવી આરજી જ્યોતિની શુભકામનાઓ. ખુશ રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો 90.4 FM.

0: બાળ મિત્રો, મજા પડી ને? તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો, અને આપણે મળીશું ફરીથી બાળ ગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
1: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારા વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હેલો પાલનપુર, હું આરજી જ્યોતિ. તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. એક ખૂબસૂરત અભિનેત્રી હતી, સિનેમા અને નાટકમાં કામ કરતી હતી. આ અભિનેત્રી રૂપરૂપનો અંબાર, એટલે લોકો એની ફિલ્મ અને નાટક જોવા પડાપડી કરતા. આ અભિનેત્રીને એક વખત ચામડીનો રોગ થયો અને ધીરે ધીરે એનું શરીર કાળું પડવા લાગ્યું. જે રૂપને કારણે એ લોકપ્રિય હતી એ રૂપ ધીમે ધીમે ઢળવા લાગ્યું. સારામાં સારા ડોક્ટરોની સલાહ લીધી પણ રોગ મટતો જ ન હતો, ઉલટાનો તે દિવસે ને દિવસે વધે જતો હતો. એક દિવસ એ અભિનેત્રીએ અરીસામાં પોતાનો કદરૂપો ચહેરો જોયો અને પોતાનો જ ચહેરો જોઈ અને એ એવી ગુસ્સે ભરાઈ કે એણે અરીસો જ ફોડી નાખ્યો. એને આત્મહત્યાનો વિચાર પણ આવી ગયો, પણ પ્રભુએ આપેલા મહામૂલા જીવનને સમાપ્ત કરી દેવાને બદલે સત્કાર્યમાં લગાડવાની આ અભિનેત્રીને વિચાર આવ્યો. એને અભિનય અને નાચવા સિવાય કંઈ આવડતું તો હતું નહીં, એટલે હવે કરવું શું? આવું બધું વિચાર્યા પછી તેને એક વિચાર આવ્યો કે એને ઢીંગલીઓ બહુ સરસ બનાવતા આવડે છે, તો એને થયું કે લાવને હું ઢીંગલી બનાવવાનું જ કામ શરૂ કરું અને આ ઢીંગલીઓ બનાવી અને હોસ્પિટલમાં જે લોકો સારવાર લઈ રહ્યા છે તેવા બીમાર બાળકોને હું આ ઢીંગલીઓ આપું. એ અભિનેત્રીએ ઘરમાં બેસીને આખો દિવસ ઢીંગલીઓ બનાવવાનું કાર્ય આરંભ્યું અને પછી મોડી સાંજે પોતે જ હોસ્પિટલ જઈ અને બાળકોને ઢીંગલીઓ અને આશીર્વાદ આપ્યા. આ ઢીંગલીઓ મેળવીને બાળકો પણ ખૂબ રાજી થતા અને જલ્દી સાજા પણ થઈ જતા. ધીમે ધીમે આ અભિનેત્રી બાળકોનું પ્રિય પાત્ર બની ગઈ. બાળકો એને ભરપૂર પ્રેમ કરતા અને એને ઢીંગલીવાળી અમ્મા તરીકે ઓળખતા. આ અભિનેત્રીનું નામ હતું બ્રિટિક્સ થોમસન. દોસ્તો, સમાજની સુખાકારી માટે કોઈ કામ હાથ પર ધરીએ તો લોકો તમારા રૂપ સામે નહીં જોવે પણ તમારું હૃદય સામે જોશે. શરીર ભલે ગમે તેટલું કદરૂપું હોય પણ જો હૃદય રૂપાળું હશે તો લોકો અચૂકપણે આદર આપશે. તમારો દિવસ મંગલમય રહે. તો સાંભળતા રહો રેડિયો 90.4 FM પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 96 88 95 12 99 66 88. ફરી

દોસ્તું, તનની સાથે મનની સ્વચ્છતા એ આપણો મૂળ મંત્ર છે, પરંતુ આ શહેરની સ્વચ્છતા એ પણ આપણી એક આદત હોવી જોઈએ. સ્વચ્છતાની સાથે રેડિયો પાલનપુરની સાથે ઓનલી ઓન 90.4 FM. ટ્યુન રહો, મસ્ત રહો, સાંભળતા રહો કોમ્યુનિટી રેડિયો સ્ટેશન.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેરનો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેરની પોતાની ઓળખ, આ શહેરની પોતાનું ટેલેન્ટ, યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાનના પ્રચાર પ્રસારના તમામ કાર્યક્રમ સાથે સમુદાયની તમામ અવાજને વાચા આપતું એકમાત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों, जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छे के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે। પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, બાલ

0: શહેર નો એકમાત્ર વાત રેડિયો પાલનપુર,
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
0: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો, તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 95-99-66-88 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: થયા.
1: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
2: માહિતી

0: કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
1: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-96-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
0: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન રેડિયો, સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે. અંજલિ,
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે,
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા

0: પ્રોડક્ટ ની એડવર્ટાઇઝમેન્ટ.
1: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર કે પછી સોશિયલ મીડિયા ના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
0: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ અને તમારા પ્રોડક્ટ ની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

ચિતલની, ચિતલનું હું ચુંદડી, ચુંદડી મગાવી દો. હવે આ કઈ પૂરું થાય સાહેબ, એટલે ભૂલાઈ જાય તો પાછું વાંચવાનું આવે. અને પછી હું કીધું કે મને કે તો હવે અટાણે મને તો મને નથી યાદ આવતું, પણ મને તમે ભાષણ કરવા દેજો, હું ગાઈ નહીં શકું તમે બેઠા એટલે, પણ હું બોલી શકીશ. મેં તો દશરાંતિ આવજે, ઇનામ દઈએ તઈએ, તું તારે બોલજે. અને આવ્યો દિયાથમાં વ્યારું કર્યા વિનાનો, અને સામે આવીને બેઠો ને આંસકા મારે કે હવે આવું. મેં ઘડીક તો બે ભલા પણ ઇનામ તો દઈ દેવા દે બધાને. તો વળી પંદર

મિનિટ પછી વરી ઊંચો થાય, આવું ઝપટ કરું તો મેં કીધું ભાઈ હવે થોડુંક ભાઈ વડીલ ને પ્રમુખ ને પ્રવચન કરી લેવા દે ને પછી તું તારે આવ્યું, અને પછી બધું થઈ ગયું. મેં કીધું આવો તમે હવે, અને સાહેબ માઇક પાસે આવ્યો અને ધ્રુજારી વસુ ઉઠી ગયો. ભાઈ બેનું આપણે હોઉં એક સૈયન પીડ્યો, હું જે કાંઈ ગયો ગોથું ખાઈ ગયો, વાહે ગોથું ખાઈ ગયો, કાંજી ફૂટા હેરમાં આવ્યા એ ગોથું ખાઈ ગયો, કાંજી ફૂટા બહાર આવી વાર્તા કદાઓ વિધેલા વિધાય.

0: ભાઈ કાનજીભાઈ કાનજીભાઈ હતા હોત. હા હા, અદભુત અદભુત વાર્તાકારો. એની આરે પણ અમે તો બહુ પ્રોગ્રામ કરેલા સાહેબ. હા
1: એ આ દિવાલ બે તો પછી ગાવું જે ગયા.
0: મેં તમને કીધું ને કે સંસ્કાર ને આવતા પેજ્યું લાગે, સંસ્કાર ને જાતા. સફાકરા ગીત એવા છે કે અધવચ્ચે તમે ભૂલી જાઓ પેલે જ પાછા લેવા પડે. એમ અમુક વાતું અમારે પાછી પહેલી જ લેવી પડે. હું ત્રીજી વાર તમારે અમે કહું છું, સંસ્કાર ને આવતા પેજ્યું લાગે, સંસ્કાર ને જાતા પેજ્યું લાગે. હે, સંપત્તિમાં એવું નથી. સંપત્તિ તો આજે લોટરી ટિકિટ લાગી જાય તો કાલે શેર બજારમાં ડૂબી જાય, કરોડપતિ થઈ જાય. અને ત્રીજી અને છેલ્લી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય. સર, એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. નંદબાવાને નેહડે લંકા હોનાની હતી, હતા સંસ્કાર નામે ને મીંડું નહોતું. મીંડું હતું લંકામાં, ક્યાં સંસ્કાર હતા સાહેબ? હે, સંસ્કાર નહોતા કે? સંસ્કાર હતા નંદબાવાને નેહડે ગોકુળમાં વ્રજમાં સાહેબ. હે, અને મથુરાની જેલમાંથી સીધા ભગવાન કૃષ્ણને વસુદેવ લઈ અને નંદબાવાને નેહડે મૂકી ગયા. કૃષ્ણ આવે, લક્ષ્મીજી આવ્યા વિને રેજ નહીં છે. હે, આવે ને. અને એ સંસ્કાર આવ્યા, સંપત્તિ હતી તો લંકામાં સંસ્કાર નો આવ્યા. હા, એટલે સંસ્કાર એ આ દેશની મૂડી છે, આપણા દેશની મૂડી સંસ્કાર છે. એટલે ક્યાંય જવાની મારે તમારે જરૂર નથી. હું હેમાલો બનાવું, અહીંયા દયા રાખું, કરુણા રાખું, ત્યાગ રાખું, સમર્પણ રાખું, પ્રેમ રાખું, તો કોઈને ક્યાંય જવાની. પેલી કડી સાંભળજો, મનના મંદિરિયામાં દીવો કરી દેખું. મનના મંદિરમાં મારા તમારા મનના ખેલ છે આ સાહેબ. હવે હું તમને એક દાખલો આપું મારો, પછી તમે તમારો દાખલો સમજી લેજો. મને એમ થાય કે સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય, સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય, સો રૂપિયા મળી જાય તો મજા આવી જાય. સો રૂપિયા મને મળી જાય અને મને જે આનંદ આવે ને, એ આનંદ સો રૂપિયા મળ્યાનો નથી, પણ મારા મને વાત મૂકી દીધી ને એનો આનંદ છે સાહેબ. ત્યાગનો આનંદ છે, મારા મને વાત છોડી દીધી એનો આનંદ છે, રૂપિયાનો આનંદ નથી. હજી બીજો દાખલો તમે લેજો. એક શેઠ ગામના પાદરમાં બેઠા હતા, એને કોઈ આવીને કીધું કે તમારી હવેલી હળગી ગઈ. કે પેલા શેઠના મકાન હતા ને મોટા મોટા, એને હવેલી કહેતા. હવેલી હળગી ગઈ, જો આ ધોળા ગોટા નીકળે તમારી હવેલી હળગે છે. એમ કોઈ બાપલી, અમારું બધું હળગી ગયું. હાય હાય, ત્યાંથી માથા બજા પછાડવા, પડવા મીડા, બાવડા પકડે, શેઠ થવાનું તું થઈ ગયું. હવે તમે રોવામાં રડોમાં તમે હિંમત રાખો. એમ બધા આશ્વાસન, નહીં બાપા મારું બધું બળી ગયું, જિંદગીની મૂડી બળી ગઈ, બધું બળી ગયું. એમાં એક જણે આવીને ભીડમાંથી આમ ધક્કા મારીને શેઠના કાનમાં જઈને કીધું કે તમારી વેલી, તમારી હવેલી તો 15 દિવસ પહેલાં તમારા દીકરાએ વેચી નાખી છે. એમ જોયું, ફરી ગઈ મનની ભૂમિકા, ફરી ગઈ આખી. એમ વેચી નાખી, હા તો એ બિચારાનું બળી ગયું. કા લીંબડજો, મીંડો લેવા લીંબડજો. અરે રાય હાય, બિચારાનું બળી ગયું, બધું રાખ થઈ ગયું. ઓહો મારા વાલા, આવો કોપ ન કરાય. મનની ભૂમિકા ફરી ગઈ આખી. બધો ત્યાં છોકરો આવ્યો કે સોદો થયો તો પણ કેન્સલ થયો, તે વરી રોવા માંડ્યો.
2: નમસ્કાર મિત્રો, રેડિયો પાલનપુર 90.4 FM પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે વાત કરવી છે એક એવી પૂનમની કે જેમાં ચાંદની નથી હોતી, પરંતુ ભક્તિ હોય છે, શ્રદ્ધા હોય છે અને લાખો લોકોની આસ્થા હોય છે. હા, વાત કરી રહી છું ભાદરવી પૂનમની. ભાદરવા મહિનાની એ પૂનમ એટલે ગુજરાતની ધાર્મિક અને લોક પરંપરાઓ સાથે જોડાયેલો એક ખાસ દિવસ. આ

માણસ આવે એટલે જાણે વાતાવરણમાં ભક્તિનો રંગ છવાઈ જાય. કોઈ મંદિરે જાય, કોઈ પગપાળે યાત્રા કરે, તો કોઈ પરિવાર સાથે દર્શન કરવા નીકળે, કોઈ મનમાં એક જ પ્રાર્થના કરે, હે માં મારા પરિવારની રક્ષા કરજે, તારી કૃપા હંમેશા રાખજે. તહેવારો આપણને માત્ર ઉજવણી નથી શીખવતા, તહેવારો આપણને એકતા, શ્રદ્ધા અને સંસ્કૃતિ સાથે જોડાવાનું શીખે છે. આજે તમે જ્યાં બી છો ત્યાં જોડાઓ છો. તો તમારા માટે ભાદરવી પૂનમ શું છે? આસ્થા, યાત્રા, પરિવાર કે પછી બાળપણની એક સુંદર યાદ, જાણીશું આ નાનકડા વિરામ.

મિત્ર ક્યારે એવું વિચાર્યું છે કે એક માણસ પોતાના ઘરેથી નીકળે છે, કિલોમીટરો સુધી ચાલે છે, થાકે છે, પગમાં દુખે છે, છતાં પણ ચહેરા ઉપર સ્મિત છે. શા માટે? કારણ કે જ્યારે યાત્રા આસ્થાની હોય ને, ત્યારે રસ્તાની મુશ્કેલી પણ ભક્તિનો એક ભાગ બને છે. ભાદરવી પૂનમ સાથે ગુજરાતના વિવિધ જગ્યાઓમાં ધાર્મિક યાત્રાઓ અને મેળાઓની પરંપરા છે. ખાસ કરીને આપણા અંબાજી તરફ ઉત્તર ગુજરાતના છીએ આપણે, આપણા પાલનપુરની નજીક જ્યારે ભાદરવી પૂનમ આવે ત્યારે ઘણો બધો ભક્તિનો માહોલ શરૂ થઈ જાય. યાત્રામાં એક વ્યક્તિ નથી ચાલતી, ચાલે છે માતાની ભક્તિ, પરિવારની પ્રાર્થના, મિત્રોની સંગત, એક મનની આશા. કોઈ કહે મારી માનતા પૂરી થઈ, કોઈ કહે મારા બાળકો સુખી રહે, કોઈ કહે ઘરમાં શાંતિ રહે, અને કોઈ તો કંઈ માગતું જ નથી, ફક્ત કહે છે કે માં તારો આશીર્વાદ રહે. તો ચાલો આજે આ યાત્રાની સુંદરતાને માણવી છે. મંજિલ કરતાં સફર વધારે યાદગાર હોય છે. જો તમને ક્યારે ભાદરવી પૂનમની યાત્રા કરી હોય તો તમારી યાદ કઈ છે, અમને ચોક્કસથી DM કરજો, અમને ચોક્કસથી જણાવજો. અને હું મળું છું તમને આ નાનકડા વિરામ બાદ.

0: મિત્રો, ભાદરવી પૂનમ આવે એટલે આપણા ગુજરાતની અંદર, આપણા બનાસકાંઠાની અંદર શરૂ થઈ જાય ભક્તિનો એક અલગ જ વાતાવરણ. આપણું પ્રશાસન, આપણી તંત્ર, આપણા નગરપાલિકા, આપણા આસપાસના દરેક લોકો અને સામાન્ય લોકો પણ શરૂ થઈ જાય ભક્તિની આ શક્તિમાં જોડાવા. સૌથી વધારે તો મજા ત્યારે આવે જ્યારે કેમ્પોની શરૂઆત થઈ જાય. તમે જોશો તો હવે તો અમદાવાદથી લઈ અને છેક અંબાજી સુધી દરેક જગ્યાએ તમને કેમ્પ જોવા મળશે. સ્પેશિયલી આપણા પાલનપુરની વાત કરીએ તો પાલનપુરની અંદર દરેક પગલે ને પગલે તમને કેમ્પ જોવા મળશે. કોઈ મેડિકલ એસોસિએશન એ કેમ્પ ઊભો કરી રહ્યું છે, કોઈ મિત્ર વર્તુળ કેમ્પ ઊભો કરી રહ્યું છે, કોઈ મસાજ માટેનું કેમ્પ ઊભું કરી રહ્યું છે, કોઈ દવા માટેનું કેમ્પ છે, કોઈ ઢોકળાનું કેમ્પ છે, કોઈ ઢોસાનું કેમ્પ છે. તમે જ્યાં જાઓ ત્યાં બસ બધાનો એક જ મોટિવ છે કે ગમે તે થાય પદયાત્રીને તકલીફ ના પડવી જોઈએ. અને આ જ તો આપણા ગુજરાતની ખાસિયત છે. અને આ જ સેવામાં પણ ભક્તિ છે. સેવા કેટલી મહાન હોઈ શકે છે એ પણ આપણે ભાદરવી પૂનમ દેખાડી દે છે. અને ગુજરાતના લોકો, પાલનપુરના લોકો ક્યારેય ભક્તિમાં, શક્તિમાં અને સેવામાં પાછા નથી પડ્યા એ પણ આ ભાદરવી પૂનમ બતાવે છે. મળું છું આ નાનકડા વિરામ બાદ. ઘણી બધી વાતો કરવી છે આજે ભાદરવી પૂનમ વિશે.
1: से चाहने की मुझे सजा देते हो, मैं रोता हूं और तुम मजा लेते हो.

0: थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: બોલ માડી અંબે, જય જય અંબે। આ નાદ તમે અત્યારે પાલનપુરમાં નીકળો છો ને તો તમને દરેક જગ્યાએ સાંભળવા મળી રહ્યો છે। તમે જ્યારે બહાર નીકળો એટલે તમને ઘણા બધા લોકો ચાલતા દેખાય અને દરેક જગ્યાએ ક્યાંય ડીજે વાગી રહ્યા છે, ક્યાંય મસ્ત પ્રોગ્રામ થઈ રહ્યા છે, પદયાત્રીઓને કોઈ તકલીફ ના મળે એ માટે પાણી, છાસ, શેરડીનો રસ, કેટલી બધી વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે। અને આ માટે હું કહેવા માંગીશ કે આપણું પ્રશાસન પણ એટલું જ મજબૂત રીતે ઊભું છે। આપણી પોલીસ છે, આપણા જવાનો છે, એ પણ અત્યારે તમે દેખો તો કેટલી વ્યવસ્થામાં છે। આપણો મેડિકલ સ્ટાફ છે, આપણા જેટલા બી કર્મચારીઓ છે એ ખડે પગે માની ભક્તિમાં ત્યાં ઊભા છે। અને માની ભક્તિ સાચી એ જ છે કે જે લોકોની સેવા કરી રહ્યા છે। ઇવન આપણા સફાઈ કર્મચારીઓ પણ અંબાજીને સહેજબી મેલું નથી થવા દેતા, માના ધામને ચોખ્ખું અને પવિત્ર રાખી રહ્યા છે, જેનાથી જે બને એ કરી રહ્યું છે। બસ બધાનું એક જ ધ્યેય છે કે આ ભાદરવી પૂનમ સફળ બનાવી અને મન મૂકીને માની ભક્તિ કરવી। અને માની ભક્તિ એટલે માના દર્શન કરવા અને સાથે સાથે લોકોની સેવા કરવી, લોકોની મદદ કરવી, આ ભાદરવી પૂનમનો મહિમા આપણને બતાવી રહ્યો છે। તમે જુઓ તો ખરી, બહાર નીકળો તો ખરી, લોકો જય માં અંબે બોલીને જ્યારે નીકળે છે અને સામે અમને જવાબ

0: ખ્યાલ છે, બોલ મારી અંબે, એટલે એમની ભક્તિ એ સફળ થઈ જાય છે. તમે જ્યારે નીકળો છો ચાલતા, ત્યારે તમને ક્યારે અંબાજી આવી જાય છે ખબર નથી પડતી, કારણ કે એટલો લોકો છે અને સાથે એટલી ભક્તિ છે. હું હમણાં જ એક જણને મળી, એમણે મને એવું કીધું કે જ્યારે તમે અંબાજી પહોંચો છો ને ત્યારે બોલ વાળી અંબે, જય જય અંબે એટલું સતત બોલાય છે કે તમારા હાથ આપોઆપ ઉઠી ઉઠે છે, તમારા મોઢામાંથી આપોઆપ જય અંબે શબ્દ નીકળી ઉઠે છે, અને તમે ભક્તિના રસમાં એવા રંગાઈ જાઓ છો કે તમને 2-3 મિનિટ માટે એવું લાગે ને કે બસ આ દુનિયામાં આ જગ્યા સિવાય બીજું કશું નથી. અને આ જ તો ભક્તિનો મહિમા છે. મળું છું નાનકડા વિરામ બાદ, તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: પ્લીઝ શાદી મત કરો.

ઘણા બધા સંઘો નીકળે છે આ વખતે, દર સાલ ઘણા બધા સંઘો આવે છે આપણા અંબાજીમાં ભાદરવી પૂનમ માટે. કેટલા લોકો ચાલતા આવે છે, કેટલા લોકો પગદંડી દ્વારા આવે છે, કેટલાક લોકો દંડવત યાત્રા દ્વારા આવે છે. ઘણા બધાની અલગ અલગ શ્રદ્ધા છે, અલગ અલગ આસ્થા છે, મા ઉપરનો વિશ્વાસ અલગ અલગ છે. ઘણા બધા સંઘ એવા આવે છે કે જે બહુ વર્ષોથી ચાલતા આવે છે. એમાંનો એક સંઘ છે લાલ દંડા સંઘ. આ વખતે એમનું 192મું વર્ષ હતું આ અંબાજી આવવાનું, જે પોતાની ધજા લઈને આવેને છે. જ્યારે એ ધજા લઈને અંબાજી પહોંચે છે, માના ચરણોમાં જ્યારે એ ધજા અર્પણ કરે છે અને જે દ્રશ્ય ઊભું થાય છે ત્યાં આહલાદક, એનાથી તમને એવું લાગે ને કે આ જગ્યા, આ લોકોની અંદર કંઈ અલગ એલર્જી છે. એટલા આ લાલ દંડા સંઘવાળાનું પોતાનું મહિમા છે અને માની ભક્તિ છે કે જે 192 વર્ષથી એમને અંબાજી પગપાળા અમદાવાદથી લાવે છે. અને છતાં પણ એમની ભક્તિમાં એટલી શક્તિ છે કે જ્યારે ધજાને છોડે છે ત્યારે એમની આંખોમાંથી આંસુ નથી અટકતા. એમને દુઃખ છે પોતાની માંથી દૂર જવાનું, પોતાના સગી માંથી જાણે દૂર જતા હોય ને એમ એ રોવે છે. એમની આંખોમાંથી જ્યારે આંસુ નીકળે છે ત્યારે એમની ભક્તિની અંદર શું શ્રદ્ધા છે ને એ આપણને ખબર પડી જાય છે. ભક્તિ એક વસ્તુ જ અલગ છે કે જેનાથી તમે ગમે તેવી પરિસ્થિતિનો સામનો કરી શકો છો. અને જેટલા બી સંઘ પાલનપુરથી નીકળે છે, અંબાજી પહોંચે છે, પછી રાજકોટવાળો સંઘ હોય કે ઘણા બધા સંઘ હોય, બસ બધા પોતાની ભક્તિમાં લીન થઈને માના દરબારમાં જ્યારે પહોંચે છે, જ્યારે મા એમને સામે ઊભા હોય ને ત્યારે એમને થાય કે જીવન અહીં સાર્થક થઈ ગયું. આ વખતે તમે અંબાજી ગયા કે નહીં પગપાળા ચોક્કસથી કહેજો. અને હું મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

મિત્રો, તહેવાર માત્ર ઉજવણી નથી હોતી. તહેવાર એક પ્રકૃતિને યાદ કરવાનો પણ દિવસ હોય છે. આપણી ભારતીય પરંપરા પ્રકૃતિ અને આધ્યાત્મિકતાનો જૂનો સંબંધ છે. ચાંદની રાત હોય, ખુલ્લું આકાશ હોય, મંદ પવન હોય અને આપણે થોડીક ક્ષણો માટે મોબાઈલને સાઈડમાં મૂકી દઈએ ત્યારે આપણને સમજાય કે કુદરત કેટલું સુંદર છે. આ ભાદરવી પૂનમ એક નાની શરૂઆત કરીએ. મંદિર જઈએ ત્યારે આસપાસ કચરો ન ફેંકીએ. મેળામાં પ્લાસ્ટિક ઓછું વાપરીએ. પાણીનો બગાડ ન કરીએ. શક્ય હોય તો એક છોડ વાવીએ અને માતાજીને જે ફૂલ ચડાવીએ છીએ ને એ ફૂલ તો ચડાવીએ, પણ જોડે માની આગળ એક ઝાડ વાવીશું એવો સંકલ્પ જરૂરથી કરીશું તો પ્રકૃતિ પ્રત્યેની આ એક ભક્તિ જ છે. મિત્રો, ભક્તિ માત્ર હાથ જોડવામાં નથી, ભક્તિ છે જીવદયામાં, પ્રકૃતિનું રક્ષણ કરવામાં, સમાજ માટે કંઈક સારું કરવામાં. તો આ ભાદરવી પૂનમ એક નવો સંદેશ લઈને આગળ વધીએ કે પ્રકૃતિની સેવા જ પરમાત્માની સેવા છે. આમ તો આ વખતે આપણા પ્રશાસને ચોખ્ખાઈની, પ્લાસ્ટિકનો ઓછો યુઝ થાય એ દરેક વસ્તુની ખાસ ધ્યાન રાખ્યું છે. આ વખતે ઘણી નવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવી છે જેનાથી પ્લાસ્ટિક ઓછો યુઝ થાય, પછી કચરો ઓછો ફેલાય અને જો કચરો ફેલાયો છે તો તાત્કાલિક એની સફાઈ થાય એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું છે. ઘણી બધી વ્યવસ્થા છે આપણા પ્રશાસન દ્વારા અને પ્રશાસને આ વખતે સરાહનીય કાર્ય, અને આ સિવાય સરાહનીય કાર્ય તો કર્યું છે આપણા પોલીસ જવાનોએ કે જે ખડે પગે ત્યાં ઊભા છે અને જ્યારે અંબાજીમાં કોઈ દર્શન કરવા જાય છે ત્યારે એમને બીજાની જેમ પકડીને તરત દર્શન કરીને

કાઢી નથી નાખવામાં આવતા. બોલ માળી અંબે, જય જય અંબેના નાદ સાથે એ પણ એટલી જ ભક્તિ કરે છે. અને દરેક માઈ ભક્ત એ માના દર્શન કર્યા વગર ન જતું રહે એની ખાતરી એ આપણું પોલીસ પ્રશાસન કરે છે. તો મળું છું આ નાનકડા વિરામ બાદ. તમે ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

0: તો મિત્રો, ભાદરવી પૂનમની આપણી આ સુંદર સફર આવી પહોંચી છે અંતિમ પડાવ પર. પરંતુ ભક્તિની સફરને ક્યાં અંત હોય છે? જો આપણે યાત્રાની વાત કરીએ ને, તો વાત કરીએ મેળાની, પરિવારની, પરંપરાની અને પ્રકૃતિની. તો ચાલો ચાંદની રાતમાં એક નાનકડી પ્રાર્થના કરીએ કે હે ઈશ્વર, મારા ઘરમાં સુખ રાખજે, પરિવારમાં પ્રેમ રાખજે, વડીલોના આશીર્વાદ અને સ્વાસ્થ્ય રાખજે, બાળકોના સપના પૂર્ણ થાય અને જે લોકો મુશ્કેલીમાં છે એમને હિંમત મળે અને આપણા સમાજ માટે સૌને પ્રેમ રહે અને શાંતિ રહે. મિત્રો, જીવનમાં આપણે ઘણું મેળવવા દોડી રહ્યા છીએ, પણ ક્યારેક થોભીને પૂછવું જોઈએ કે મારી પાસે જે છે એના માટે મેં આભાર માન્યો કે નહીં. આ ભાદરવી પૂનમ, આભાર માનીએ માતા પિતાનો, પરિવારનો, મિત્રોનો, પ્રકૃતિનો અને જીવનનો. ભાદરવી પૂનમના દિવસે ચંદ્ર પૂર્ણ હશે, તો ચાલો તો મનમાં પ્રેમ અને કરુણાનો પ્રકાશ પણ પૂર્ણ કરીએ. હું છું આરજે પ્રિયંકા અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM, તમારા ઘર સુધી ભક્તિ, સંસ્કૃતિ અને લાગણીઓને પહોંચાડવાનો અમારો નાનકડો પ્રયત્ન. આ ભાદરવી પૂનમ ચોક્કસથી કહેજો, ખુશ રહો, સ્વસ્થ રહો, મસ્ત રહો અને વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. આપ સર્વેને ભાદરવી પૂનમની હાર્દિક શુભેચ્છાઓ. બોલ માડી અંબે, જય જય અંબે.
1: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
2: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
1: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
2: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 MHz પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, નમસ્કાર. ધીસ ઇઝ આરજે અંજલી અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આજના આ 13મા એપિસોડમાં તમારું સ્વાગત છે. શાસ્ત્રીજી પાસે તબલા શીખવાનું હું ચૂકતો નથી. ક્યારેક સુપ્રિયા પણ સાથે બેસીને ગુરુ શિષ્યની સંગત સાંભળે છે. શાસ્ત્રીય રાગોની સમજ સુપ્રિયાને ઘણી છે, પણ તે કંઈ ગાતી નથી. ક્યારેક શાસ્ત્રીજી સાથે ચર્ચા કરે છે. આજ શાસ્ત્રીજીએ સુપ્રિયાના માતા પિતાને યાદ કર્યા, કહ્યું, સુરેન અને વનિતાને સાંભળ્યા પછી બીજાને સાંભળવાનું મન ન થાય. એ બેઉ હતા ત્યાં સુધી હું દર 4 વર્ષે સંગીત સમારોહ ગોઠવી શકતો, હવે નથી થતું. બાપુ નથી પણ તમે તો છો ને, સુપ્રિયાએ કહ્યું. તમે કહો તેવી ગોઠવણ તો થઈ શકે તેમ છે. તોય ન થાય બેન, શાસ્ત્રીજીએ કહ્યું. સુરેનની તો હવે માત્ર યાદો રહી. તો પછી સમારોહ આપણે મારા બાપુની સ્મૃતિમાં ગોઠવીશું. બધી જ વ્યવસ્થા મારે કરવાની, તમારે માત્ર મને માર્ગ ચીંધવાનો, એમ કહીને તે ગઈ. શાસ્ત્રીજી સિતાર લઈને તાર મેળવવા બેઠા. હું તબલા પાછા મૂકીને બહાર આવ્યો. સામે પોતાના ઘરના ઓટલે સુપ્રિયા હેડફોન લગાવીને કેસેટ પ્લેયર પર કંઈક સાંભળી રહી હતી. સુપ્રિયા પાસે મેં ક્યારે રેડિયો પણ નથી જોયો. અત્યારે પહેલી વાર તેણે કેસેટ સાંભળતી જોઈ. કદાચ પોતાના પિતાનું સંગીત સાંભળતી હોય તેમ માનીને મેં કહ્યું, તમને કેસેટ સાંભળતા જોઈને નવું લાગે છે. લાગે છે નવું? તેને હેડફોન ઉતારતા કહ્યું, પણ છે જૂનું, સાંભળવું છે તમારે, કહી હેડફોન મારા તરફ લંબાવતા આગળ બોલી, તમારો પરિચિત અવાજ છે, ઓળખી જુઓ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હેલો, હાય, નમસ્કાર, વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. મારો પરિચિત અવાજ કોનો હોઈ શકે તે વિચારતા મેં યંત્ર કાને લગાવ્યું. સુપ્રિયાએ ટેપ રિવાઇન્ડ કરીને ફરી ચલાવી. હું આ બીજી વખત ભારતમાં આવ્યો છું ત્યારે મને મારી પહેલી ભારત યાત્રાનો એક પ્રસંગ યાદ આવે છે. મારા અગાઢ આશ્ચર્ય વચ્ચે પ્રોફેસર રુડોલ્ફના શબ્દો મારા કાને પડ્યા. સુપ્રિયાને ટેપ રોકીને મને પૂછ્યું, ઓળખ્યા? એ વળે અહીં ક્યારે આવેલા? મેં સુપ્રિયાને પૂછ્યું, અહીં નહીં, ગ્વાલિયરમાં અમારી યુનિવર્સિટીમાં તેમનું પ્રવચન હતું, સુપ્રિયાએ કહ્યું અને ટેપ આગળ ચલાવી. આજથી 10-11 વર્ષ પહેલાંની એ વાત. હું કોન્ફરન્સમાં હાજરી આપવા દિલ્હી આવેલો. ત્યાંની એક બેંકમાં હું ગયો અને મારી સહી કરીને ચેક રજૂ કર્યો. પ્રોફેસર ધીમે ધીમે બોલતા જતા હતા. હું સાંભળી રહ્યો. બેંકના કારકુને મને ચેક પરત કરતા કહ્યું, બોલપેનની સહી ચાલશે નહીં, તમારે શાહીથી સહી કરવી પડશે. બિચારા પ્રોફેસર, તેમણે કેવું વિચાર્યું હશે તે કલ્પું ત્યાર પહેલાં તેમના આગળના શબ્દો મારા કાને પડ્યા. તે સાંભળીને મને આનંદ થયેલો. જગતમાં એક પ્રજા એવી છે જે આંખો મીંચીને નવી ટેકનોલોજી સ્વીકારી લેતી નથી. શરૂઆતમાં વિરોધ કરશે, પછી પરખશે, ધ્યાનથી સમજશે અને પછી સ્વીકારવા લાયક લાગે ત્યારે પ્રેમથી અપનાવશે. વચ્ચે ક્ષણિક માટે પ્રોફેસર અટક્યા હોય તેમ શબ્દો વગરની ટેપ થોડું ફરી અને વાત આગળ ચાલી. આજે ફરી અહીં આવીને જોઉં છું તો તમે બધા જ વોલપેન વાપરો છો, તમારી પરિપક્વ સ્વીકૃતિ સાથે વાપરો છો. એક પ્રજા તરીકે તમારો આ ગુણ મને અભિભૂત કરે છે. આવી પ્રજા જ હજારો વર્ષની સંસ્કૃતિ ધરાવી શકે, પોતાની પરંપરા ધરાવી શકે, પોતાનું આગવું અસ્તિત્વ ટકાવી શકે. હવે પછી આખા જગતમાં ખૂબ ઝડપી પરિવર્તન આવશે. સંસ્કૃતિનો લોપ થવાનો ભય માત્ર અહીં જ ઊભો થશે એવું નથી, આખા વિશ્વમાં એમ બનવાનું છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર આરજેઅંજલિની સાથે ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. જેઓ આર્થિક રીતે નબળા છે તેમને માટે આ ભય મોટો છે. કદાચ મજૂર તરીકે કે માણસ તરીકે તેઓ ટકી જાય તો પણ પ્રજા તરીકે સાંસ્કૃતિક રીતે ટકી શકશે કે કેમ, એ વિચારનો વિષય છે. આથી તમને યુવાનોને મારું સૂચન છે કે આવી પ્રજાની સંસ્કૃતિને અનુરૂપ ઉદ્યમ તેમને શોધી આપો. આવું કંઈક તમે કરી શકશો તો તે તમારે પોતાને જ માટે કરશો. આફ્રિકામાં અમે આવા કામો ઉપાડ્યા છે અને ત્યાંના યુવાનોને જ એમાં લગાવ્યા છે. તમે મને મળી શકો છો અથવા પત્ર પણ લખી શકો છો. પ્રવચન પૂરું સાંભળીને મેં હેડફોન સુપ્રિયાને પાછું આપતા કહ્યું, એટલે તમે આ કામ સ્વીકાર્યું? એવું તો નહીં, પણ મારો જન્મ જ આ પ્રદેશમાં. વળી શાસ્ત્રીજી આ સંસ્થા ચલાવતા તો હતા જ. તે વખતે કામ નાનું હતું. મને થયું આ જ કામ હું આગળ ચલાવી શકું તેમ છું. તેથી મેં પ્રોફેસરને પત્ર લખ્યો અને કામ શરૂ કર્યું. પરંતુ પ્રોફેસરે મને ક્યારેય વાત નથી કરી કે તમે તેમને મળ્યા છો. બહુ મળી નથી, બસ તેમની મુલાકાત વખતે મેં તેમને અભિનંદન આપેલા, આ સંસ્થાની થોડી વાત કરેલી અને તેમનું સરનામું લીધેલું. સુપ્રિયા સાથે હું વાતો કરતો રહેત, પરંતુ શાસ્ત્રીજીએ બહાર આવીને સાદ કર્યો, ફરવા જવાનો સમય થઈ ગયો છે ભાઈ. હું અને શાસ્ત્રીજી ફરવા નીકળ્યા. અમે ક્યારેક ચર્ચ સુધી તો ક્યારેક સોબદરા બાગાન સુધી જઈએ છીએ. કેટલીક વાર પહેલો આવેલો છે તે પરિક્રમાવાસી પણ

સાથે હોય છે. આ જ તે નથી, રસ્તે મને સુપ્રિયાના વિચારો આવ્યા કર્યા. ભણેલી ગણેલી સુપ્રિયા એક ધૂન લઈને આ રીતે અહીં રહીને આદિવાસીઓ વચ્ચે કામ કરે છે, તે બરાબર છે કે ખોટું તે મેં વિચાર્યા કર્યું. તેના માતા પિતા પણ આવી જ ધૂનથી અહીં કામ કરતા જીવી ગયા. સુપ્રિયાના પિતા હવે નથી તે હું જાણું છું. તેની માતા વનિતા ક્યાં છે તે મને ખબર નથી. તે દિવસે પાર્વતી દેવીએ સુપ્રિયાને કહેલું, એક બાર તેરી માસે મિલો. આથી તે ક્યાંક છે તો ખરા જ, પણ ક્યાં તે હું નથી જાણતો. સુપ્રિયાને પૂછવાની ઈચ્છા નથી. કોઈના અંગત જીવનમાં ડોકિયું કરવું તે અમારે ત્યાં અવિવેક ગણાય છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો આરજી અંજલિની સાથે.

હેલો, હાય, નમસ્કાર. હું છું આરજે અંજલિ અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ચાલતા ચાલતા હું અને શાસ્ત્રીજી સોબધરા બાગાન સુધી ફરી આવ્યા. ચર્ચમાં પાદરી થોમસ આવી ગયો હતો. તે ક્યારેક ગામડાઓમાં ગયો હોય તો નથી હોતો, હોય ત્યારે કોઈક વાર બાળકોને વાર્તાઓ કહેતો, ગીતો ગવડાવતો કે કોઈકને પાટાપિંડી કરતો હોય તો અમે તેના તરફ હાથ ઊંચો કરીને તેને બોલાવીએ. ક્યારેક ચર્ચના ઓટલે બેસીને બધા વાતોએ ચડીએ. વરસાદ વરસતો હોય ત્યારે બહાર જવાનો કાર્યક્રમ રદ થાય અને સંગીત ચાલે. પ્રિય લ્યુસી, તે સોંપેલું કામ ન થાય ત્યાં સુધી મારે પત્ર લખવો ન હતો. તે પણ મને લખ્યું નથી, તેથી હું ક્યારેક થોડો અસ્વસ્થ થઈ જાઉં છું. કદાચ એટલે જ હું પણ તને પત્ર ન લખવાની જીતથી મને જ પીડું છું. આજે ડાયરીનો ઉતારો સરને મોકલું છું તો તને પણ કંઈક લખવાનું મન રોકી શકતું નથી. ડાયરી તું પણ જોઈ જજે. પરિક્રમાની વાતથી તો તને અચરજ થશે જ. પૂર્યા, બંગા, સુપ્રિયા, ગણેશ શાસ્ત્રીજી આ બધા વચ્ચે રહીને પણ હું તને સતત યાદ કરું છું. ડાયરીમાં વરસાદનો ઉલ્લેખ છે, પરંતુ હવે તો ચોમાસાએ વિદાય લીધી છે. પરિક્રમાવાસીઓએ તેમનો પ્રવાસ આગળ વધાર્યો છે. મકાઈ, જુવાર લણવા લાયક થઈ ગયા અને ડાંગર પાકવા આવી છે. ઓક્ટોબરની 2 તારીખથી અમારી નિશાળ ફરી શરૂ થઈ. હવે શાસ્ત્રીજી પણ આજકાલમાં વિદાય લેવાની વાતો કરે છે. તને ગમે એવું અહીં ઘણું છે તો અહીં આવવાનું ગોઠવ. પત્ર લખીને મેં બીતુ બંગાને આપ્યો. તે શહેર ગયા. પાછા ફર્યા ત્યારે તેમની સાથે મુશ્કિલ હે હજી, જંગલ હજી ખુલ્લા નહીં કહેતા ગુપ્તાજી પણ આવ્યા. શાસ્ત્રીજી સાથે એકાદ દિવસ રહેવા અને પાર્વતી માએ અમારી શાળાને મોકલાવેલી ભેટ આપવા. માજીએ 60 નંગ ખાદીના ધોતિયા મોકલ્યા છે, શાળામાં નિયમિત આવતા હોય તેવા વિદ્યાર્થીઓને આપવા. રાત્રે ગુપ્તાજી, હું અને શાસ્ત્રીજી સુપ્રિયાના ફળિયામાં ખુરશીઓ ઢાળીને બેઠા. વાત વાતમાં ગુપ્તાજી કહે, ગણેશ સોચતા હું માકસરમાં લડકી કા બ્યાહ કર દઉં. કહી થોડું અટક્યા. મસ્તક પર હાથ ફેરવતા કહે, અગલે સાલ તો બરામન લોગ મુહૂર્ત નહીં દેતે, બોલે હે કે સિંહસ્ત કા સાલ લગે હે. હું હસી પડ્યો અને શાસ્ત્રીજી સામે જોઈને કહ્યું, આ આવ્યો નિષેધ મુક્તિના સંતાન ઉપર. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેઇન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. શાસ્ત્રીજીને પણ હસવું આવ્યું. તેમણે જરા પણ દુઃખ લગાડ્યા વગર કહ્યું, નિષેધ તો ખરો, ધર્મને નામે મુકાયેલો પણ ખરું, પણ મને તો આ સાંસ્કૃતિક વ્યવસ્થા જ લાગે. એટલે મેં પૂછ્યું. સમજાવું, શાસ્ત્રીજીએ કહ્યું. પછી ગુપ્તાજીએ પૂછ્યું, બિહારી અહીં મોટો થયો તું, પણ ક્યારેક મહારાષ્ટ્ર ગયો છે? એક બાર નાસિક જાના હુઆ થા, માને લેકર કે અર્ધકુંભ મેં, ઉત્તર પ્રદેશ, મારા બાપુ કા સરહદ જ વહાં પ્રયાગ મેં કિયા. પછી શાસ્ત્રીજી મારા તરફ ફર્યા અને કહ્યું, આ દેશની સંસ્કૃતિના ઘડવૈયાઓએ એટલું તો નિશ્ચિત માન્યું હતું કે આ નાનાવિધ લક્ષણો ધરાવતી પ્રજાને એક દોરે બાંધવી હોય તો પ્રજા પ્રજા વચ્ચેના પ્રાસંગિક મિલનની સૌથી વધુ અગત્ય છે. પ્રવાસિયા થઈ શકે તેટલું બીજા કોઈ માધ્યમથી ન બને. પણ સાથે સાથે મુશ્કેલી એ હતી કે આ અફાટ વિસ્તાર ધરાવતી ભૂમિ, ઊંચા પહાડો, વીરાન રણ કે અભેદ વનો પાર કરીને લોકો પ્રવાસે જાય સી પહેરે? વળી ધાન પકવતી પ્રજા પાસે એટલો સમય અને સગવડ પણ ન હોય. શાસ્ત્રીજી અટક્યા, થોડું પાણી પીધું અને આગળ બોલ્યા. એટલે મેળા અને તીર્થસ્થાનોના દર્શનની પરંપરા સર્જાઈ. આ માટે ખાસ સમય નક્કી હોય એટલે બધા એ સમય સંઘ કાઢીને જાય. કોઈને એકલા ન જવું પડે, વળી સંઘને જમાડો તે મહાપુણ્યનું કામ ગણીને એ વ્યવસ્થા શ્રેષ્ઠીઓ કે પહોંચતા માણસો મહાજનો માથે નાખી. એ પછી ગુપ્તાજી તરફ જોતા શાસ્ત્રીજીએ કહ્યું, કેમ બિહારી, તે કેટલા સંઘોને જમાડ્યા છે? બચપન મેં આતે તે સંઘ, અબ તો સબ ગાડી બસો સે જા રહે હૈ, ગુપ્તાજીએ જવાબ આપ્યો.

શાસ્ત્રીજી હવે મન ઉદ્દેશીને બોલ્યા, દર વર્ષે એક એક રાશિ વટાવતો બૃહસ્પતિ સિંહ રાશિમાં આવે તે સિંહસ્થનું વર્ષ ગણાય. તને થશે કે સિંહસ્થમાં લગ્નના બધાની વાત કરતા શાસ્ત્રી વળી બીજી વાતે ચડી ગયા. પણ સાંભળ, આર્યવ્રતના સર્વાધિક મહત્વના ધાર્મિક પ્રસંગો, મેળાઓ અને તીર્થસ્થાન આ સિંહસ્થના વર્ષમાં ગોઠવાયા છે.

તોમસી. લાંબુ બોલીને થાક્યા હોય તેમ શાસ્ત્રી થોડું અટક્યા, પછી કહે, તું પણ સાંભળ બિહારી અને વિચાર, જે વર્ષે માણસે ચારધામ યાત્રા કે કુંભમેળામાં જવું હોય તે વર્ષે તેને ઘરે લગ્નનું આયોજન પોસાય? ઘરે તો ઠીક ગામમાં કે સગા સંબંધીઓને ત્યાં પણ લગ્ન હોય તો યાત્રાએ કે મેળામાં જઈ શકાય નહીં. સંઘમાં જોડાવું હોય તો બીજું કોઈ મહત્વનું અને ખર્ચવાળું કામ ન થઈ શકે. પછી શાસ્ત્રીજી મલકીને કહે, વળી અમારા જ્ઞાતિના પંચોને બ્રાહ્મણો ક્યારેક દબાણથી પ્રસંગ ગોઠવાવે એવા ખરા, એટલે શાસ્ત્રાજ્ઞા રૂપે જ આ સિંહસ્થનો નિષેધ મૂકવો પડે. સો તો સચે, ગુપ્તાજીએ જવાબ આપ્યો. મને હજી શંકા હતી, શાસ્ત્રી મારી મનોદશા સમજ્યા હોય તેમ તેમણે કહ્યું. હું આજની વાત નથી કરતો, એ સમયનો વિચાર કર જ્યારે રેલવે કે બીજા વાહનો વિશે કલ્પના પણ નહોતી. માણસો પગે ચાલીને, પશુઓ પર સામાન લાદીને યોજનોના યોજનોનો પંત કાપતા. જરાક વિચાર, કંઈક શક્તિ તેમને આ તાકાત આપતી હશે? ભાઈ, શાસ્ત્રીનો અવાજ જરા ભીનો થયો. હજારો વર્ષોથી આ પ્રજા આમ જ તીર્થાટન કરતી રહી છે. ચારધામોની યાત્રા, ગંગા યમુનાના સ્નાન માટે યાત્રા અને ચાર અલગ અલગ દિશામાં ભરાતા મહામેળા કુંભમાં જવાની યાત્રા અને પોતપોતાના પ્રદેશના નાના મોટા તીર્થોની યાત્રા તો જુદી. આ સંસ્કૃતિ તીર્થાટન કરનારાઓના પગે ઊભી છે, તેમના પગે પ્રસાર પામી છે. એ યાત્રાઓને જ અમને જીવનના નવા નવા અર્થો આપ્યા છે, ધર્મમાં ઔદાર્ય આપ્યું છે, આમ કહીને શાસ્ત્રીજીએ ભારપૂર્વક ઉમેર્યું. માટે જ કહું છું કે આ પ્રજાના મનમાં ધર્મ કરતાં પણ ઊંડા મૂળ અધ્યાત્મના છે, તે સિવાય આ પ્રજા આટલી બળકટ ન હોય. હું ઊંડા વિચારમાં પડી ગયો. મહાભારત મેં હમણાં જ પૂરું કર્યું, તેમાં આવતા સ્થળના લોકોના તેમના રીતરિવાજોના વર્ણનો એટલી વિગતે આપેલા છે કે મને એમ જ લાગતું કે કોઈ પણ સ્થળનું આટલું તાદશ વર્ણન ત્યાં જાતે ગયા વગર શક્ય નથી. તો પછી મહર્ષિ વ્યાસ શું સદાકાળ બ્રહ્મણ કરતા રહેતા હશે? જવાબ મને તો એક જ જડે છે, હા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી આરજે અંજલિના અવાજમાં. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

હું હજી વિચારતો જ રહેત, પણ શાસ્ત્રીજીએ કહ્યું, બિહારી, આવતા વર્ષે લગ્ન ન થાય એવું માનવાની હવે જરૂર નથી. અત્યારે તો આખો દેશ થોડા દિવસોમાં ફરી આવવાની સગવડ છે, એટલે તો આ જૂનો રિવાજ ત્યાગવાથી કોઈ નુકસાન નથી. પહેલાના જમાનામાં આખી પ્રજાને સમય આપવા, સામૂહિક સગવડ કરી આપવા, સિંહસ્થમાં લગ્ન ન કરવાની પરંપરા હતી. હવે એવું જરૂરી નથી. હું શાસ્ત્રીજીના અર્થઘટન પર વિચાર કરતો હતો ત્યાં મારા આશ્ચર્ય વચ્ચે વળી તેમણે કહ્યું, છતાં તને કોઈ બાદ લાગતો હોય ને શાસ્ત્રાજ્ઞાનો ભંગ કરવાનું મન ન હોય તો તું મુંબઈ જઈને દીકરીને પરણાવ, ત્યાં તને કંઈ નહીં નડે. કેમ? મેં નવાઈ પામતા પૂછ્યું. નીચે દક્ષિણના સમુદ્ર તટનો વિસ્તાર, કોંકણ પટ્ટીનો આખો પ્રદેશ પરશુરામ ક્ષેત્ર ગણાય છે, કહીને શાસ્ત્રીજી અટક્યા. પછી કહે, આ પણ સાંસ્કૃતિક પરંપરા છે, એ પ્રજા દરિયા સાથે જીવનારી, તેમના ઋતુ પ્રમાણેના કામો પણ બાકીના દેશ કરતાં અલગ, આથી એમના રીતરિવાજો જુદા, એથી બાકીના દેશને લાગુ પડતા નિયમો તેમના જીવનમાં અડચનરૂપ ન બને તે માટે આવું નક્કી કરાયું હશે. મને શાસ્ત્રીજીના અર્થઘટનો રસપ્રદ લાગ્યા. દરેક વાતનું વિશ્લેષણ કરવાની મારી તાલીમનો ઉપયોગ હું મને ન સમજાવતી બાબતોના અર્થઘટન માટે કરું તો કદાચ મને ઉપયોગી થાય. શાસ્ત્ર કી બાત મે નહીં જાનું, ગુપ્તાજી બોલ્યા. મેં તો ઓહી કરું જો ગણેશ શાસ્ત્રી કહે, કહેતા ગુપ્તાજી ઊભા થયા. અમે ખાટલા ઢાળ્યા અને સુવાની તૈયારી કરી. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.

વેલકમ અગેન. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. અહીં સુધી વાંચીને અટકી લો, કેટલાક પાસા ઉપર એક નજર નાખી લો. શાસ્ત્રીની વાતે તેણે વિચાર તો જરૂર કર્યો છે, પોતાના અરણ્ય બ્રહ્મણના અનુભવોને તેણે શાસ્ત્રીની વાત સાથે મૂલવી જોયા. તીર્થાતરને આ દેશને ઘડ્યો હોય તેથી આ દેશની પ્રજા પાસે અનોખી જીવન દ્રષ્ટિ છે. એવો કે પ્રવાસથી માણસની જીવન પ્રત્યે જોવાની દ્રષ્ટિ બદલાય છે, જેને અધ્યાત્મ કહેવાય છે. તેનું જ્ઞાન કે દર્શન પણ થઈ શકે છે. તેઓ સ્વીકારતા પહેલા તે પોતે આ રીતે તીર્થ ભ્રમણ કરે તો કદાચ દેશના છેવાડેથી તેના મધ્ય સુધી આવતા અને પાછા જતા માણસો કેટલી અને કેવી અનુભૂતિઓ સાથે લઈ જતા હશે તે તેને સમજાય. તે જો જરાક લાંબો વિચારે તો રામના વનવાસનો કે યુધિષ્ઠિર, પાંડવ અને દ્રૌપદીના દેશાટનનો ઉદ્દેશ પણ કદાચ તે જાણે છે, તેના કરતાં જુદો હોઈ શકે તેવું તેને લાગે. આવું તેને સૂચવવું શાસ્ત્રીજીને કેમ ન સૂજ્યું તેની મને નવાઈ લાગે છે. ખેર, કદાચ સર્વશક્તિમાનની એવી ઈચ્છા હશે. વિધાતા મહાન કસબી છે, બરાબર ઘસે, કાપે, ટીપે, તપાવીને ઓગાળે, તે પછી જ ઘાટ ઘડવા બેસે. સુપ્રિયાએ તેને રુડોલ્ફનું પ્રવચન સાંભળવા આપ્યું તે વિધિના નિર્માણ જેવું સમયસરનું જ હતું ને. જ્યારે જરૂરી ન હતું ત્યારે સ્વયં રુડોલ્ફે પણ તેને કહ્યું ન હતું કે તે સુપ્રિયાને મળ્યા છે. સુપ્રિયા પહેલી વખત મુનિકા ડેરા પર તેને મળી ત્યારે તેણે પણ કેમ છે પ્રોફેસર સાહેબને એવું પૂછ્યું નહીં. વિધાતાએ આ પળો જાળવી ન હોત તો તે અત્યારે જે કરી રહ્યો છે તે કરતો ન હોત. આ યુવાન પણ હવે પળને, કણને અને ઝરણને જોતો થઈ ગયો છે. તમે સાંભળી રહ્યા છો રે

0: યુ પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે આ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર. આપણે મળીશું નેક્સ્ટ એપિસોડમાં.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

94 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોઈએ છે, રીલ્સ જોઈએ છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર, 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

છો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. હું છું આપનો દોસ્ત, આપનો હોસ્ટ આરજે એઆર. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આપણા સૌના સમુદાયિક રેડિયો સ્ટેશન પર હકારાત્મક અભિગમ સાથે સમાજ જીવનને ઉન્નત બનાવવા, આપણા જીવનમાં આવતા સંઘર્ષોની સામે ટકી રહીએ તે માટે ગુજરાતી ભાષામાં સમુદાયના અનુભવો, સત્ય હકીકત અને તેની સાથે ગુજરાતી સાહિત્યની વાર્તાઓ, નવલિકાઓ કે નવલકથાના અંશો જે સાંપ્રત સમયમાં તમારા અને મારા જીવન બંનેને એકદમ સરળતાથી મુશ્કેલીઓની વચ્ચેથી પસાર કરીને સફળતા અપાવે તેવા વિષયોની અહીંયાથી પ્રસારણ કરવાની મેં નેમ લીધી છે. હા, નેમ એટલા માટે કે સમુદાયિક રેડિયો સ્ટેશન છે. તમારા હૈયાની વાતો હોય, હૈયાની મુશ્કેલીઓ હોય, મનની મૂંઝવણ હોય, આ બધાની વચ્ચે વધારે કોઈ મદદ થાય કે ન થાય, પણ એ મૂંઝવણ અને મુશ્કેલીઓમાં તમે ટકી રહો, તમને કોઈ સાથ મળી રહે તેવો અભિગમ, વાત, ઉદાહરણ અને દ્રષ્ટાંત આપવાનો પ્રયાસ અમે સૌ આરજે મિત્રો સતત કરીએ છીએ. સમુદાયનો રેડિયો છે એટલે તમારા અવાજનો પડઘો હોય, તમારા પ્રશ્નોની વાત હોય, તમારી મૂંઝવણની વાત હોય અને સહિયારા સમુદાય દ્વારા જ જે પણ પ્રતિભાવ આપવામાં આવે તે થકી તમને કોઈ ઉમદા સોલ્યુશન કે ઉકેલ મળી રહે અને એ પણ તમને સ્વીકાર્ય હોય, તમે તે વાતોમાંથી તમારા જીવન પ્રણાલીને પદ્ધતિ મુજબ તેનો સ્વીકાર કરીને આગળ વધો, તે જ અમારો મુખ્યત્વે હેતુ છે. વિવિધ જાણકારીઓ તો આપીએ જ છીએ, પણ આજે દર અઠવાડિયાની જેમ એક સુંદર મજાની ટૂંકી વાર્તા આપણે માણીશું, જે આજના આ ઝેનઝીના જમાનામાં કેટલી સાર્થક છે તે તમને પણ સમજાશે.

પરંતુ તે આપણે આ નાનકડા વિરામ બાદ શરૂ કરીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

વેલકમ બેક 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆર ની સાથે રેડિયો પાલનપુર પર. આજે ટૂંકી વાર્તા જેના લેખક જીતેન દેસાઈ છે અને જે વાર્તાનું નામ છે કિટ્ટા બુચ્ચા, તેની વાત કરીશું. મમ્મા, ડેડી ક્યારે આવશે? પરિમલ ગાર્ડનના બાંકડે 4 વર્ષની નિવાએ વાચાને 5 મિનિટમાં 10 વાર આ સવાલ પૂછ્યો. તારા ડેડીને ક્યારે સમયનું ભાન રહ્યું છે? જો નિવા, આપણે 30 મિનિટ્સની રાહ જોઈશું અને પછી આપણે નીકળી જઈશું. મારે 6:30 વાગે ડ્રામાનું રિહર્સલ છે. વાચાની અપેક્ષાથી વિપરીત બરાબર 5 વાગ્યે એણે નિર્લેપને આવતો જોયો. એની સાથે બેઠેલી નિવા તો 50 મીટર દૂરથી જ નિર્લેપને આવતો જોઈને ડેડા ડેડા કરતી દોડી ગઈ. પણ આ શું, આ નિર્લેપ? કોઈ વ્યક્તિ માત્ર 15 દિવસમાં આટલી હદે બદલાઈ શકે? વાચા તો નિર્લેપને હંમેશની જેમ જીન્સ પેન્ટ અને કોણી સુધી ચડાવેલી ફૂલ સ્લીવના કોલરવાળા ટીશર્ટ, રેબનના ગોગલ્સ અને ઊંચી બ્રાન્ડના સ્પોર્ટ્સ શૂઝ પહેરીને આવશે એમ ધારતી હતી. ક્લીન શેવ અને ટ્રીમ કરેલી મૂછ, થોડા વિખરાયેલા પણ ઘાટાવાળ, ઉછળતી રમતિયાળ ચાલ અને ગમે એ પરિસ્થિતિ

વૃદ્ધિમાં ચહેરા પર રમતું મોહક સ્મિત એ નિર્લેપના વ્યક્તિત્વને આકર્ષક બનાવતા. અને આ નંખાઈ ગયેલો ચહેરો, કાબરચિત્રી દાઢી, ઓળાયા વગરના આડા અવળા વાળ, પગમાં કોલ્હાપુરી ચપ્પલ અને ચૂંધાયેલું શર્ટ, શું આ એ જ નિર્લેપ છે? વાચા જેને નિર્લેપના નામથી જ ઘૃણા થઈ ગયેલી, એ નિર્લેપને આ હાલતમાં જોઈ અને તે હચમચી ગઈ. હવે સંવાદ શું થશે પેલી બાળકી, વાચા અને નિર્લેપનો, તે માણીશું આપણે આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નિર્લેપને વાચા આવતો જ જોઈ રહી. નિવા એના ડેડાની આંગળી પકડીને ઉછળતી કૂદતી ચિલ્ડ્રન પાર્ક તરફ નિર્લેપને ખેંચી રહી હતી. જ્યારે તેઓ વાચાની થોડીક દૂરથી પસાર થયા, નિર્લેપે માંદલું સ્મિત કરતા વાચા તરફ હાથ હલાવ્યો. ન જાણે કેમ વાચાની આંખ ભરાઈ આવી, એનું હૃદય ધ્રવી ઉઠ્યું, પણ એના માનસપટ પર છેલ્લા બે વર્ષની પીડા પથરાઈ ગઈ. એક્ઝેક્ટ એક કલાક પછી નિવા અને નિર્લેપ એની તરફ આવી રહ્યા હતા. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજે એઆરના સ્વરમાં જીતેન દેસાઈની ટૂંકી વાર્તા કિટ્ટા બુચ્ચા. નિવા હજુ પણ વધારે સમય ચિલ્ડ્રન પાર્કમાં રમવાની જીત કરતી હતી અને નિર્લેપ એને સમજાવતો હતો. બેટા, મમ્માને કામ છે ને, આપણે બહુ જલ્દી પાછા મળીશું. વાચાને દિલથી એવું થયું કે એ નિર્લેપને કહે કે એ પોતાનું ધ્યાન રાખે, પણ એના દિમાગે એને કહ્યું કે તારે હવે શું, ઉજ્જવળ કારકિર્દી તારી રાહ જુએ છે, તું હવે એ દિશામાં ઘણે દૂર નીકળી ગઈ છે. લાગણીમાં નબળા પડવું તેને પોસાય એવું નથી, છતાં દિલ તો દિલ છે. એ બોલ્યું, લાગણીમાં નબળા પડવાની અનુભૂતિ ભાગ્યશાળીને જ મળે છે. વાચાના દિલ અને દિમાગની આ કશ્મકશ નવી ન હતી, સતત ચાલતી રહેતી, પણ જીત હંમેશા દિમાગની થતી. અત્યંત મેધાવી જે હતી એ આ વાચા. કોલેજના પહેલા જ દિવસે વાચા કોલેજનું દ્રશ્ય જોઈને ચોંકી ઉઠી હતી. અરે પ્રથા, આ પહેલા માળે બાલ્કનીની પાળી પર કોણ ચાલે છે? પ્રથા વાચાની પડોશી અને એનાથી બે વર્ષ સિનિયર હતી. કંઈ નહીં યાર, આ નિર્લેપ્યો એના નામની જેમ બેવિકૃત છે, કોઈની સાથે શરત મારી હશે, એ મારો ક્લાસમેટ છે.

તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર સુંદર મજાની ટૂંકી વાર્તા. એના આગામી અંશ માણીશું આપણે. નાનકડા વિરામ બાદ મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

એ દિવાલ પર ચાલે છે ને એ નિર્લેપ્યો, એના નામ જેવો. અરે એને કોઈની સાથે શર્ત મારી હશે, મારો ક્લાસમેટ છે. પણ પડશે અને ટાંકિયા ભાગશે એની પડી નથી એને. વાચાએ આ સામે પ્રત્યુત્તર રૂપી ચિંતા વ્યક્ત કરી. અરે આ બંદાને કંઈ પણ કોઈની પડી નથી. એક વાર તો શર્ત મારી અને પ્રિન્સિપાલની ઓફિસમાં જઈ એની ટાલ પર હાથ ફેરવી આવ્યો તો, પછી એક વીક માટે કોલેજમાંથી સસ્પેન્ડ થઈ ગયો, એ વાત અલગ. હાય પ્રથાડી, તારી સાથે આ તાંબાની તલવાર કોણ છે? નિર્લેપે પાળી પર ચાલતા ચાલતા જ પ્રથાના

ગામની બૂમ પાડી અને પ્રશ્ન પૂછ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર. આજે એઆરના સ્વરમાં કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. મારી નેબર છે વાચા, ફર્સ્ટ યર. પ્રથાએ જવાબ આપ્યો, તલવારજી સ્વાગત છે તમારું અમારા ક્રેઝી કેમ્પસ ગ્રુપમાં. અમારી પ્રથા ઊંધી છે. અરે આ તમારી પડોશણ પ્રથા નહીં, એ તો છે જ ઊંધી. પ્રથા એટલે કે મારી સિસ્ટમ ઊંધી, એટલા માટે કે અહીં જુનિયર સિનિયરનું રેગિંગ કરે. તમારે પહેલો બકરો બનવા આપણે અહીંયા આગળ બીજું કોઈ તૈયાર થાય કે ના થાય, પણ મારે તૈયાર થવું છે. બોલો શું કરું તમારા માટે? ઊંધો ચાલુ આ પાળી પર? નિર્લેપે ઊંધા ચાલવા પાછું પગલું લીધું ને એનું બેલેન્સ કર્યું ને એ પહેલા માળેથી નીચે પટકાયો. ઘણા સ્ટુડન્ટ્સ ભેગા થઈ ગયા. પ્રથા અને વાચા પણ દોડી ગયા. પીડાથી કણસતો પણ મોં પર તરત જ એને સિગ્નેચર સ્માઇલ સાથે નિર્લેપ બોલી ઉઠ્યો, પ્રથાડી આ તારી તલવાર મેડમ તો યાર જબરજસ્ત છે. આવું હાડકા તોડ રેગિંગ તો આખા ઇન્ડિયાની કોઈ કોલેજમાં નહીં થયું હોય. અને વાચાથી બોલી જવાયું, સોરી. બહુ બોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે ગુણ નથી, પીડાથી ઉંકારા ભરતો નિર્લેપ બોલ્યો. તમે સાંભળી રહ્યા હતા આ વાર્તા અને એના આગામી એટલે કે હવે પછીના અંશો માણીશું આપણે હવે રામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

બહુ પોળા છો તલવાર મેડમ, નામ પ્રમાણે તમારા ગુણ નથી. પીડાતી ઉંકારા ભરતો નિર્લેપ બોલ્યો. એટલામાં 108 આવી અને લંગડાતા લંગડાતા નિર્લેપ એમ્બ્યુલન્સમાં બેઠો એ સ્માઇલ કરતો સતત વાચાને તાકી રહેલો. વાચા ખૂબ જ એમ્બેરસ થઈને ઊભી હતી. વાચા યાર, પહેલે દિવસે જ તું તો કોલેજમાં ફેમસ થઈ ગઈ, પ્રથાએ એની પીઠ ઉપર થપ્પો મારતા કહ્યું. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે યારના સ્વરમાં કિટ્ટા પૂચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ. આ નિર્લેપ તો ગજબ છે. હવે તું સીસીજી ગ્રુપની મેમ્બર થઈ ગઈ. અરે ક્રેઝી કેમ્પસ ગ્રુપ, તું જોજે તો ખરી કેવી અને કેટલી મજા આવશે. તો આ કોલેજની આ તો લાઈફ છે. વાચા, સ્ટડીની સાથે એન્જોયમેન્ટ. અને આ નિર્લેપ્યો ગમે તે તોફાન કરતો રહે, દરેક એક્ઝામમાં ડિસ્ટિંક્શન તો લાવે જ છે. અરે ગ્રુપના બધાને એક્ઝામ આવે એટલે સ્ટડી માટે ટાઈટ પણ કરી દે. અને કોલેજના કલ્ચરલ પ્રોગ્રામમાં તો સીસીસી જ ઓર્ગેનાઇઝ કરે છે. બસ હવે પ્રથા, તું તો નિર્લેપથી અંજાઈ ગયેલી લાગે છે. અરે જે નિર્લેપના પરિચયમાં આવે ને એનાથી અંજાઈ જ જવાય. પણ વાચા, નિર્લેપ તારાથી અંજાઈ ગયો લાગે છે. પહેલી વારે એ કોઈ છોકરીને જોઈને ક્લીન બોલ્ડ થઈ ગયો. જાને પ્રથાડી, હું અહીંયા ભણવા આવી છું, વાચાએ જવાબ આપ્યો. હા હું તે હું ક્યાં ના પાડું છું, પણ ભણવાની સાથે તું શું ગુલ ખીલાવશે એ તો હું જોઈશ ને. બસ હવે પેલાએ ઓછી ખેંચી છે કે તું ચાલુ થઈ ગઈ. બંને હસતા હસતા કોલેજ બિલ્ડિંગમાં પ્રવેશ્યા. અને કોલેજ પછી પ્રથાએ કહ્યું, ચાલ વાચા. ક્યાં? અરે તારા મરીજને જોવા નથી જવું હોસ્પિટલમાં? તારે જવું હોય તો જા, મારે નથી આવવું, વાચાએ જવાબ આપ્યો. પછી ખરેખર વાચા જાય છે કે નહીં તે જવાબ મેળવવા તમારે મારી સાથે જોડાયેલા રહેવું પડશે. હવે રામ બાદ વાતને આગળ વધારીશું. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

તારે જવું હોય ને તો જા એ હોસ્પિટલમાં, મારે નથી આવવું. પ્રથા કહે છે, અરે રસ્તામાં જ છે, 10 મિનિટ લાગશે અને આપણે એક જ સ્કૂટી પર તો આવ્યા છીએ. વાચા કહે છે કે હા, પણ મારી માં ચાલ, તારાથી નહીં પહોંચી વળાય, પણ એ નિર્લેપીઓ તલવાર તલવાર કરશે ને તો હું સાચે તલવાર ખેંચીશ. શબ્દોની વાચા એ જ મારું નામ છે. ચાલો, સારું સારું, પણ મજા આવશે મને પણ તલવારબાજી જોવાની, પ્રથાએ જવાબ આપ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર કિટ્ટા બુચ્ચા નામની ટૂંકી વાર્તા, જેના લેખક છે જીતેન દેસાઈ અને હું આરજે એઆર તેના અંશો આપને કહી રહ્યો છું. તલવારબાજી રમતા રમતા ક્યારે નિર્લેપ અને વાચાએ એકબીજાના દિલમાં તલવાર ભોંકી દીધી ને, એ તો એમને ખબર જ ન પડી. કોલેજમાં નિર્લેપ અને વાચાની લવ સ્ટોરી પ્રખ્યાત થઈ ગઈ. એક્ઝામ સમયે નિર્લેપ બોલ્યો, ચાલો હવે તલવાર મ્યાન કરી દેવી પડશે. નિર્લેપનું બદલાયેલું સ્વરૂપ જોઈને વાચા તો નવાઈ પામી ગઈ. જે નિર્લેપ એક દિવસે પણ વાચાને ન મળે તો અપસેટ થઈ જતો, એણે દિવસે સુધી મળવાનું તો ઠીક, વાચાને મેસેજ પણ ન કર્યો. પ્રથા યાર, આ નિર્લેપ્યો જોને, એને મારી પડી પણ નથી, આખો દિવસ લાઇબ્રેરીમાં હોય, નથી મળતો અને નથી મેસેજ કરતો, નથી મેસેજના જવાબ આપતો. એ તો એવો જ છે, એ પણ એક્ઝામને પૂરી થવા દે ને, આ દિવસોનું સાટું વાળી દેશે. સાચે જ એક્ઝામ પછીના દિવસે નિર્લેપ ફરીથી પાછો વાચામય થઈ ગયો. વાચાને નિર્લેપના આવા સ્વભાવની નવાઈ પણ લાગી અને ચિંતા પણ થઈ. નિર્લેપે છેલ્લા વર્ષમાં ગોલ્ડ મેડલ મેળવ્યો અને ઓક્સફર્ડમાં પોસ્ટ ગ્રેજ્યુએટ કરવાની સ્કોલરશિપ મળી. વાચા ખૂબ જ રડી તે દિવસે. નિર્લેપ ઇંગ્લેન્ડ જવા નીકળ્યો. વાચા, આવા વેવલાવેડા ન કરતી હોય તો. નિર્લેપ, હું જાણું છું તને, તું ત્યાં સ્ટડીમાં એટલો ખોપી જઈશ કે મને વિડીયો કોલ કરવાની વાત તો બાજુએ રહી, મેસેજ પણ નહીં કરે. ચાલ, રોજ એક મેસેજ અને સન્ડે વિડીયો કોલ હું કરીશ, બસ. વાચા અને નિર્લેપે એની લાગણીને વેવલાવેડા કયા ને, એનું દુઃખ તો થયું, પણ નિર્લેપને આ સ્વભાવની ખાસિયત ગણી એના મન ઉપર એને ન લીધું. વાચાને ખબર જ હતી ને કે આવા તો કેટલાય સમાધાન એના જીવનમાં કરવા પડશે, અને જે આજે તે જોઈ રહી હતી. વાતને આગળ વધારીશું વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર

શ્રોતા મિત્રો, તો આ સુંદર મજાની ટૂંકી વાર્તા. જીવનમાં માણસને આગળ વધવા અને એના લક્ષ્યાંકોની સાથે ઘણી વખતે હળવા અને રમૂજી રહેવાની વાતો કરતા જોયા છે, પણ એ જીવનમાં ગંભીરતા અને સિદ્ધાંતો અને સંબંધોને લાગણીથી સિંચવા એ પણ જરૂરી છે. પાછા એ તો પ્રેમની સાથે લાગણી જીવી. આજે એ પોતાની દીકરી સાથે પોતાના અસ્તિત્વને નવો ઓપ આપીને જીવનને સંઘર્ષની જેમ પણ માણી રહી છે. જ્યારે નિર્લેપ, સૂકો અને ભટ્ટ મહેનત કરી રમૂજી કરતો, પણ પૈસા કમાવા પાછળની ડિગ્રી મેળવીને સિદ્ધાંત મૂકીને એ કેવો ને કેમ આગળ વધ્યો એ તો એ જ જાણે. અને એની એ વાતોના લીધે જ ઇંગ્લેન્ડથી પાછો આવ્યો, ત્યારે આ દીકરી એના પ્રેમની નિશાની છે અને પપ્પા કહે છે, પણ એની પત્ની, એની માતા જે દીકરીની છે, એની સાથેનો એનો સંબંધ તો વિખરાયો છે. પોતાના કરિયરને એક સાચો રૂપ આપીને આજે વાછાએ પોતાના કરિયરને એક્ટર તરીકે ડ્રામામાં એટલી એસ્ટાબ્લિશ કરી દીધી છે કે જીવનમાં સફળતા માણી રહી છે. પૈસા ટકે ખૂબ જ નહીં, પરંતુ જીવનમાં એક સેફટી સાથે જીવન જીવી રહી છે અને એની દીકરીને પણ ઉછેરી રહી છે. અને નિર્લેપે દીકરીને ગમે તેટલું આપે, પણ સમય, પ્રેમ અને સંજોગ અને પરિસ્થિતિ મુજબ એની સાથે મળવાનો ટૂંકો ગાળો જ્યાં પેલી દીકરી સતત એના માટે ઝંખે છે અને વિચારે છે કે મારા પપ્પા તો મારી સાથે હોતા જ નથી. અને નિર્લેપ પણ હવે પછતાય છે કે ઘણું બધું મેળવવા માટે જ્યારે એ પોતાની જાતને સંકોરતો, ત્યારે એવું જરૂરી નથી કે તમારા સંબંધોને લાગણી તમને ડિસ્ટર્બ કરે ને વિક્ષેપ જ આપે. એ તમને સપોર્ટ, સહયોગ કરી શકે છે. સમયાંતરે છોડને 2-3-4 દિવસે પણ પાણીના

ખૂબ બધા લોટા નહીં પરંતુ એક નાનકડી વાછલી ભરેલું પાણી એને મળે ને તો એ વધારે ખીલે છે. બસ સંબંધો અને લાગણીઓ પણ એવા જ રાખીએ ને તો જ જ્યારે તમે પરિણામ અને સફળતાના શિખર પર પહોંચો છો ત્યારે એ શિખર પર પહોંચ્યા પછીનો જે આનંદ મેળવવા તમારે જે મેળાવડો જોઈએ છે, સંબંધો જોઈએ છે, ત્યારે તમને એ અહેસાસ ન થાય કે છૂટી ગયા છે. કારણ કે એ સમય નવા થતા નથી અને જૂના બહુ દૂર લાગે છે. ફરી ભેગા કરવા જાઓ તો પેલું કમાયેલું પાછું વાપરવું અને એ જીવન તો નકામું બની જાય, ખરું ને? બહુ સૈદ્ધાંતિક અને હકારાત્મક આ વાત હતી. મળું છું આ વિરામ બાદ તમારી વાતો સાથે, તમને પણ માણવા અને મારી સાથે જોડવા. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, આ સુંદર મજાની વાર્તા જેનું નામ હતું કિટ્ટા અને પૂચા, ટૂંકી વાર્તા જીતેન દેસાઈએ લખેલી. આ ટૂંકી વાર્તા માર્મિકતા આપી ગઈ. એની શરૂઆત અને અંત વચ્ચે બહુ મોટો ભેદભાવ હતો. તમને લાગ્યું કે ખેંચી શકાય નવલિકાની જગ્યાએ નવલકથા અને એક મોટી દળદાર પુસ્તક સ્વરૂપમાં વાર્તાને ઘડી શકાય, પણ જેટલી મજા છે ને એમાં રહેલી નાની નાની ડ્રાયફ્રૂટ્સ જેવી વાતો પર હતી, સંબંધોની વાતો પર હતી, તેવી મજા પછી એ લાંબી પુસ્તકમાં નહીં મળે. અને આ સત્ય અને હકીકતની ઘટના હતી. પેલી વાર્તા એવી બની જાત કે તમને કાલ્પનિક લાગે. આવી વાર્તાઓ તમારી આજુબાજુ પણ થતી હશે, તમે જોઈ હશે, માણી હશે, ક્યારેક વાંચી હશે, ક્યારેક અનુભવી છે, ભલે ને થોડાક અંશ પૂરતી હોય. તમે મને ટૂંકા શબ્દોમાં કે ફૂલ પ્લેજ લખીને વાર્તા મોકલી આપો. તમારે વાંચવી છે તમારા અવાજમાં તો પણ તમે અમને લખીને મોકલો 9512-66-88 પર. ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના અન્ય પ્લેટફોર્મ કે જેવા કે એક્સ, ફેસબુક છે, અમારું ઈમેલ આઈડી radiopalanpur@gmail.com, કે પછી અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઈડ અને યુટ્યુબ માટે જ્યાં આગળ અમારી ચેનલ છે રેડિયો પાલનપુર, તેની ઉપર પણ જઈ અને તમે જે અમારી આઈફોનની એપ્લિકેશન છે તે પણ ડાઉનલોડ કરી એમાં રહેલા મેસેજીસ અથવા સોશિયલ મીડિયાના બોક્સમાં જઈ તમારા સંદેશાઓ મોકલી શકો છો. આ સિવાય તમે અમને સતત સાંભળી શકો ને અમારા કાર્યક્રમ બીજા કોઈને પણ સંભળાવવા ઈચ્છો છો, જ્યાં ઓન એર સિવાયનો વિકલ્પ એટલે કે ઇન્ટરનેટ છે, દેશ વિદેશ છે, દુનિયાનો કોઈ પણ છેડો છે, તો રેડિયો ગાર્ડન પર ઉત્તર ગુજરાતના પાલનપુરના સંભવિત કેન્દ્ર સ્થાન પરના બિંદુને તમે કેન્દ્રિત કરશો તો રેડિયો પાલનપુર સાંભળવા મળશે. તો શ્રોતા મિત્રો, આવી જ વાતો સાથે તમે અમને મોકલી આપો, તમારા પ્રતિભાવ અમારા માટે બહુ જ ઉપયોગી છે. ચોક્કસ તેનો જવાબ અને એ વાતોને અમે અમારા કે તમારા અવાજમાં રજૂ કરીશું. આ માટે વધારે હવે સમય નથી લેતો, કારણ કે હવે સમય પૂરો થયો છે. આવતા અઠવાડિયે ફરી મળીશું આ જ સ્થાન પર, એટલે કે રેડિયો પાલનપુર 90.4 MHz પર, નવી વાર્તા, નવી વાત અને નવી હકારાત્મક લાગણીઓ સાથે. મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કઈક લખતા હોય સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણું સમુદાયિક સ્ટેશન, રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512.

2-9-9-6-8 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.